નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवों माथी फक्त मानवी एकलोज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे कमाईए छीए अने ए धन कमाववा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુનિયાવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો તો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એકબીજા મિત્ર સાથેની. એને એમ કહ્યું

કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂટ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ

0: કહે છો? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે, અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે ને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ, આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ ને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું

કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ. ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે, સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા, યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જયારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु RJER। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा अमारे कमावू पड़े अने दुनियावी सुख पाछळ आपणे भोग विलास पाछळ ए नाणा खर्चीए छीए અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ। કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતી છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ, અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરે.

ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો,

તમે પણ વિચાર કરી લેજો. મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે.

0: ની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા અમૃતમના આ સ્વાધ્યાયમાં આપણે ગીતાના ચોથા અધ્યાયના અંત તરફ જઈ રહ્યા છીએ. છેલ્લે છેલ્લે આપણે એ જોતા હતા કે જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાનાગ્નિની અંદર બધા કર્મો ભસ્મસાત થઈ જાય. જ્ઞાનરૂપી નૌકાની અંદર એક વખતે બેઠા તો એ નૌકા પાપોનો સમુદ્ર હોય તો પણ એમાંથી પાર ઉતારી દે. શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવો પડે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, પૂરેપૂરી શ્રદ્ધાપૂર્વક જ્ઞાનને મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન મેળવવાના માર્ગોનું વર્ણન કર્યું હતું થોડી વાર પહેલા. તે કેવી રીતનું હતું કે તમે પોતાની જાતને સંપૂર્ણપણે એની અંદર આરોપિત કરી દો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાયા, પ્રણિપાત પૂર્વક નિશંક બુદ્ધિથી શ્રદ્ધાપૂર્વક કર્મયોગનું આચરણ કરતા કરતા એક એવી ક્ષણ આવશે જે જ્ઞાનની ક્ષણ હશે, અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી કોઈ પણ પ્રકારનો તમારા પાસે બંધન કરનારું કર્મ રહેશે નહીં. કારણ કે જ્ઞાન તો અગ્નિ છે. નહી જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે એમ કહ્યું. જ્ઞાન એ પાવક છે, અગ્નિ છે, બધું જ એની અંદર ભસ્મસાત થઈ જશે અને સત્વ પ્રકાશિત થશે. આ પ્રકાશિત સત્વને પામવા માટેના પ્રયત્નો છે. તો તમે પામી શકશો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. શરતો છે, ઇન્દ્રિયોને વશમાં લઈને, ઇન્દ્રિયોના બંધાયા નહીં, ઇન્દ્રિયોના દોરવાયા નહીં. ઇન્દ્રિયો દોરવે એ પ્રમાણે કર્યા કરો તો યોગના માર્ગ ઉપર આગળ વધી શકશો જ નહીં. ઇન્દ્રિયો તમારા કાબુમાં હોય, તમે ઇન્દ્રિયોના કાબુમાં ના હો તો બધી ઇન્દ્રિયો અંતઃકરણ ને બાહ્યકરણ બંનેની વાત કરીએ, એને સંયમિત કરીને જ્ઞાનની અંદર તત્પર થઈને જો પ્રયત્ન કરે માણસ તો એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનમ લબ્ધવા, અને જ્ઞાન એક વખત મળ્યું તો પછી પરમ શાંતિ, પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. ક્યારે પ્રાપ્ત થાય છે? જ્ઞાન પ્રાપ્ત થયા પછી. સરસ શબ્દ હતો શ્લોકમાં, અચિરેણ, તરત જ, થોડી જ વારમાં. એમ એની અંદર સમયનો કોઈ સવાલ નથી, પણ એનથી જો ઊંધું હોય તો અજ્ઞેશ્ચ અશ્રદ્ધાનશ્ચ. અજ્ઞેહ 40મા શ્લોકમાં છીએ આપણે, જે લોકો ગીતા સાથે રાખીને આ વાત સાંભળતા હોય તો. અજ્ઞ જેને

સંપૂર્ણપણે થયું નથી. અજ્ઞઃ ઈષદના અર્થમાં વપરાય અને અનકારના અર્થમાં વપરાય, આ બંને અર્થમાં લઈને અજ્ઞાની. અજ્ઞાની એટલે એની અંદર આ વિવેક આવ્યો જ નથી કે શું સાચું છે ને શું ખોટું છે, શું કરવાનું છે ને શું નથી કરવાનું. આખો પ્રસંગ શરૂ થયો ત્યાં કર્મ અકર્મ અને વિકર્મ ની વાત કરી હતી. શું કર્મ, શું અકર્મ, શું વિકર્મ. કર્મ જ અકર્મ થઈ જાય છે જો નિર્લેપ ભાવથી આચરવામાં આવેલું હોય તો. અવિવેક છે, નિરક્ષીર વિવેક છે. એવું કહેવામાં આવે છે કે હંસની આગળ પાણી અને દૂધ ભેગા કરીને તમે મૂકી દો તો હંસ એમાંથી દૂધ ગ્રહણ કરી લે, પાણી બાજુ રાખે. એનામાં વિવેક છે. દૂધ અને પાણીના ગુણોને અલગ કરવાનો વિવેક છે. આપણે ગઈકાલે એ પણ જોયું હતું, કેટલાક કર્મો એવા હોય છે કે કર્મ એનું એ હોય પણ પરિણામ જુદા હોય. વિવેક સિવાય ના કરાય, વિવેક પૂર્વક કરાય તો જ જ્ઞાની કહેવાય. પણ જેની અંદર આ વિવેક પ્રગટ થયો નથી, અવિવેક હજુ છે, એટલે અજ્ઞાન હજુ છે. અને જ્ઞાનના માર્ગ ઉપર ચાલવા માંડે ત્યારે શ્રદ્ધાનો અભાવ હોય. શ્રદ્ધા, જે માર્ગે હું ચાલ્યો છું એ માર્ગે હું ચાલીશ અને મારા ઈષ્ટને પ્રાપ્ત કરીશ. મારા સાધ્ય ઉપર જવા માટે હું જે માર્ગે ચાલ્યો છું તે માર્ગ મને જ્ઞાની જનોએ જે માર્ગ બતાવ્યો છે તે માર્ગ, એની અંદર મને સહેજ પણ અશ્રદ્ધા નથી. બુદ્ધમ શરણમ ગચ્છામિ. એષા પંચ નમસ્કાર સર્વ પાપ પ્રણાશનઃ. જૈનોમાં કે બુદ્ધોમાં પણ વાત આ જ છે કે આ શ્રદ્ધા કે હું જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર એટલે કર્મયોગના માર્ગ ઉપર ચાલી રહ્યો છું તો મને એની અંદર પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા ન હોય તો ફળ ના મળે. જેની પાસે જે માર્ગ ઉપર ચાલ્યા એ માર્ગ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા અજ્ઞાનનો અંત અને જ્ઞાનની પ્રાપ્તિ એ જેને સાધ્ય થઈ નથી એ માણસની અંદર પછી શંકાઓ રહે, સંશય રહે. આમ કરીએ કે આમ કરીએ, આમ કરીએ કે આમ કરીએ, આ સારું કે આ સારું, આ સારું કે આ નરસું, આ દ્વિધા એની અંદર સતત રહ્યા કરે. કારણ કે શ્રદ્ધાનો અભાવ છે, જ્ઞાન પ્રાપ્ત થયું નથી. એટલે શ્રદ્ધાને ના અભાવને કારણે પોતાના વ્યવહારની અંદર મારે શું કરવું ને શું ન કરવું એની અંદર દ્વિધા ઉત્પન્ન થઈ જાય અને દ્વિધા ઉત્પન્ન થઈ તો શ્રદ્ધા નાશ પામી, શ્રદ્ધા નાશ પામી તો જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. એવા માણસનું શું થાય પછી? તો કે જે સંશય આત્મા વિનશ્યતિ. આ જે સંશય આત્મા છે એ હંમેશા વિનાશ પામે છે. સંશયગ્રસ્ત માણસને મોક્ષની પ્રાપ્તિ

ખુશી આજે સંશય આત્મા છે એટલે જેના મનમાં સંશય ગ્રહ ઘર કરી જાય છે, જે દ્વિધામાં પ્રવર્તમાન છે, જેને કાયમ હું કરું છું તે જ માર્ગ સાચો છે કે કેમ, મને મારા જ્ઞાની ગુરુએ જે માર્ગ બતાવ્યો છે તે જ માર્ગે હું આગળ વધું એમાં કોઈ શંકા ના રહે. ગીતાકાર તો બહુ સ્પષ્ટપણે કહે છે કે કર્મયોગ માર્ગ છે. હવે એની અંદર જો સંશય ઉભો થયો

આજે સંશયાત્મા છે જેની અંદર સંશય છે, મારે શું કરવું ને શું ના કરવું આ જાણી જોઈને કહેવામાં આવ્યું છે અર્જુન ને, કારણ કે અર્જુન ના મનમાં આ પ્રશ્ન પેદા થયો છે. મને સ્પષ્ટ કહો, એવું એને કૃષ્ણને કહ્યું હતું, મને સ્પષ્ટ કહો કે મારે શું કરવું, હું તમારી વાતોથી મૂંઝાઉં છું, મને મૂંઝવણ થાય છે, તમે ઘડીકમાં આમ કહો છો ને ઘડીકમાં આમ કહો છો ને બધું કહેતા કહેતા ક્યાં લઈ જાઓ છો મને. તો અહીંયા કહે છે કે જ્ઞાનનો રસ્તો જે છે એ ભાઈ વિચાર, વિચારવા માટે સમય આપ્યો, વિકલ્પો બતાવ્યા, પણ પછી જ્ઞાનના માર્ગ ઉપર શ્રદ્ધાપૂર્વક આગળ વધવું જોઈએ, પછી આપણા અંદર સંશય શંકા રહેવી જોઈએ નહીં. જો શંકા રહી તો ના અયમ લોક ન પરહ, એના માટે આ લોક પણ સુખદાયક નથી, પરલોક પણ સુખદાયક નથી, અને સુખ તો કદી મળવાનું જ નથી. સુખ શબ્દને સમજવા જેવો છે, સુખ શબ્દ તો સાધારણ રીતે ઇન્દ્રિયોના કક્ષા સુધી જ મર્યાદિત છે. સારું લાગે ને ખરાબ લાગે, પણ એમાંથી બહાર નીકળી ગયો હોય એ માણસને સારું ને ખરાબમાંથી આનંદ તરફ જવાની ગતિ પ્રાપ્ત થઈ હોય. આપણે ગઈકાલે વાત કરી કે ઈહલોકે સુખમ ભોગવા ચાંતે સત્યપુરમ જયૌ, આવું સત્યનારાયણની કથામાં હોય છે, ઈહલોકે સુખમ ભોગવા, ભુક્ત્વા ભોગ, આ લોકમાં રહ્યા ત્યાં સુધી સુખ ભોગવ્યું, આ ભોગવવાની વાત આવી ત્યાં પેલી સંયતેન્દ્રિય વાળી વાત જતી રહી. જેને જ્ઞાન થયું એને તો આ લોકની અંદર પણ મુક્તિ છે અને પરલોકની ખેવના નથી. તો આ કહે છે કે જેને સંશય ઉભો થયો અને શંકાઓ ચાલી, તો એ શંકાઓમાં જ રહેવાનું, આમથી આમ જશે, આમથી આમ જશે, આમથી આમ જશે, આમથી આમ જશે, એને આલોક, એને પરલોક, એને સુખ, આ કશું પ્રાપ્ત થશે નહીં, બધી રીતે ખતમ.

વારંવાર જે કહેવાયું છે ફરી એક વાર કહેવાયું કે એ માણસને કર્મો બંધનરૂપ થતા નથી. સામાન્ય નિયમ તૂટી જાય છે. કર્મ કરો અને ભોગવો. સારું કર્મ કરો સુખ ભોગવો, ખોટું કર્મ કરો દુઃખ ભોગવો. આ એક સામાન્ય નિયમ જે છે એ સામાન્ય નિયમ જ તમને આ સંસાર સાથે બાંધેલા રાખે છે. બંધાય છે, બંધ છે તો કોને છે? એની સાથેની તમારી મમતા હોય તો બંધન છે. એ હું છું જ નહીં એવી ખબર હોય તો બંધન જ નથી ને. તો કહે છે કે કર્માણી ન

જ્ઞાન હોય તો પછી એ બંધાતું જ નથી. કારણ કે એને શું કર્યું છે ભાઈ, યોગ સંન્યસ્ત કર્માણમ, પોતાના બધા કર્મોને યોગ સંન્યસ્ત કર્યા છે. એટલે બહુ સાદી સમજણની ભાષામાં કહીએ તો ઈશ્વરને અર્પણ કરી દીધા છે, મારું કઈ છે જ નહીં. મશીન કામ કરે એમ કામ કરું છું, મોટરમાં બેસીને જતો હોય તો મોટર જતી નથી, મોટરને લઈ જનારો જાય છે. મોટરને શું એની હાથે લેવા દેવા છે, હું તો સાધન છું. મારે જે કર્મ કરવાના છે બધા ઈશ્વરને અર્પણ, એને મને આ કામ સોંપ્યું છે ને મેં આ કર્યું છે, બસ ધેટ્સ ઓલ, પૂરું થઈ ગયું. તો જે માણસ યોગ સંન્યસ્ત કર્મ કરે છે, યોગ સંન્યસ્ત કર્માણમ, યોગ પૂર્વક કર્મોની અંદરથી પોતાની જાતને નિર્લેપ બનાવે છે. યોગની આખી વાત કરતી વખતે આની આજ વાત કહી છે.

એક પોતાના બધા જ કર્મો વારંવાર આપણે કહ્યું છે, ફરી એક વાર કહીએ કે સંસારથી દૂર જઈને નહીં, કર્મો કરતા કરતા પોતાના જે કાર્યો છે એ કાર્યોની અંદરથી ભાગી જઈને નહીં, એની સાથે રહીને કર્તવ્ય કર્મો બજાવીને પણ એની સાથે નિર્લેપ થવું અઘરું ચોક્કસ છે પણ અસંભવ નથી. એવો જે માણસ છે એને શું કર્યું છે? જ્ઞાન સંચિન્ન સંશયમ, જ્ઞાન વડે પોતાના સંશયોને કાપી નાખ્યા છે. જ્ઞાન થયું છે એટલે પછી સંશયો એના મનમાં રહ્યા નથી, કરે છે બધું જ કરે છે પણ નિશંક થઈને કરે છે. આ કશું મને અવરોધરૂપ નથી, આ કશું મને બાધક નથી, આ કશું મને બંધનરૂપ નથી, કારણ કે હું એની સાથે લેપાયો નથી. કોઈ વળગણ વિનાનું કામ છે. જ્ઞાનને કારણે જેને પોતાના સંશયોને કાપી નાખ્યા છે એવો જે યોગ સંન્યાસી છે એટલે કામ કરતા કરતા નિર્લેપ રહી શકે, તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. તેને નવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર જ નથી. એટલા માટે એના માટે શબ્દ વાપર્યો આત્મવંતમ. એવો માણસ જે છે એને કર્માણી ન નિબધ્નંતી, એને કર્મો બંધનરૂપ થતા નથી જ નથી. કેટલી રીતે કહેવાયું કર્મ બંધનરૂપ ના થાય? તસ્માત આ ચોથા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. શું કહે છે? તસ્માત, તેથી આ જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવાની રીતો, કર્મ અકર્મ વિકર્મને સમજવાની રીત અને આ જે કર્મનો સિદ્ધાંત છે તે હું આ અત્યારે તને કહું છું તેમ નથી, આ તો સનાતન છે, આગળથી ચાલતો આવેલો છે. આવી વાત કર્યા પછી અંતે એ કહે છે કે તસ્માત અજ્ઞાન સંભૂતમ સંશયમ છિત્વા. શ્લોક આપણે મળે છે.

भारत तेथी तस्मात अज्ञानी वात करी संशयोना नाशनी वात करी સંશયોનો તારા મનમાં ઘણા સંશયો છે, હજુ હજુ તો છે, આગળ પણ ચાલવાનું છે, આપણે 18 અધ્યાય સુધી ચાલવાનું છે. અને કૃષ્ણ અર્જુનના મનમાં વારંવાર જે ઉભા થતા જાય છે પ્રશ્નો, એ પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે. અને આ જે અર્જુનના પ્રશ્નો છે એ પ્રશ્નો આપણા પણ થાય એવું આપણે જોવાનું છે. આની સાથે સાથે અર્જુનની ભૂમિકા થોડી આપણા કરતા ઊંચી હોઈ શકે, પણ કૃષ્ણ જે કહે છે એ તો આપણા માટે કહે છે, એટલી શ્રદ્ધા તો આપણે અત્યારે રાખવી જોઈએ કે આ આપણને પણ લાગુ પડે છે. એના માટે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર જેને શંખો વગાડવાની જરૂર નથી, કારણ કે આપણે દરરોજ પ્રતિદિન પ્રતિક્ષણ અનેક પ્રકારના સંઘર્ષો એટલે યુદ્ધો માંથી પસાર થઈએ છીએ. આપણા મનની અંદર ચાલ્યા જ કરે છે પાંડવો અને કૌરવોનું યુદ્ધ. એ યુદ્ધ ચાલતું હોય તે વખતે શું કરવું જોઈએ? તો કહે છે કે હા, લડવાનું તો છે ભાઈ, આ સંઘર્ષ આવે ત્યારે, આ સંશય ઉભો થાય ત્યારે સામે આવીને ઉભો રહ્યો દુશ્મન. તો આ દુશ્મન આવીને સામે ઉભો રહ્યો છે ને, હમણાં મને ખાઈ જશે. સંશય આત્મા વિનશ્યતિ એમ કહ્યું, સંશય આત્મા વિનશ્યતિ એમ કહ્યું. તો આ સામે આવીને મોટો આ સંશય રૂપી રાક્ષસ ઉભો રહ્યો છે ને, તો એનું શું કરવું? તો કે છે તમારી પાસે તલવાર. કઈ તલવાર છે? જ્ઞાનાસિના, જ્ઞાન રૂપી તલવાર. તમારી પાસે જ્ઞાન રૂપી ખડગ, તલવાર, બે ધારી હાજર છે. આ જ્ઞાન

રૂપી અસી, અસી એટલે તલવાર, જ્ઞાન રૂપી તલવાર, વિવેક રૂપી તલવાર, સાચું શું એની સમજણ રૂપી તલવાર, શું કરવું શું ન કરવું એના નિશ્ચય રૂપી તલવાર, શ્રદ્ધા રૂપી તલવાર તમારી પાસે છે. જેવો સંશય ઉભો થાય કે તલવાર કાઢો. જ્ઞાનવાન જે છે એને સંશય ઉભો નહીં થાય. શ્રદ્ધાવાન જે છે એ પોતાનો માર્ગ નિશ્ચિત કરીને ચાલે છે. તો જ્ઞાનાસીના જ્ઞાન રૂપી તલવાર કઈ? આત્માના પોતાનું અને આત્માનું જે જ્ઞાન તમને થયું છે તે તલવાર એટલી પ્રબળ છે. આગળ કહ્યું તું તેમ પેલા પાવક અગ્નિ ની અંદર બધું બળી ગયું છે ભાઈ, એની તાકાત છે જબરજસ્ત. તો તલવાર કાઢો જ્યાં તમને કઈ શંકા થઈ. તો જ્ઞાનાસીના જ્ઞાન રૂપી તલવાર, એનાથી છિત્વા એનમ સંશયમ, આ શંકાને છેદી નાખો. ચિત્વૈનમ, આ શંકા જે ઉભી થઈ છે તેને કાપી નાખો.

માંથી આ ઉભું થાય છે. અજ્ઞાન સંભૂતમ રુત્સ્થમ સંશયમ, અજ્ઞાન માંથી ઉત્પન્ન થયેલ. અને એ અજ્ઞાન ક્યાં છે? તમારા હૃદયમાં, બીજે ક્યાં જવાની જરૂર નથી. તમારા હૃદયની અંદર રહેલ અજ્ઞાન માંથી ઉત્પન્ન થતા જુદા જુદા સંશયો, એ સંશયોને તમારી પાસે રહેલી જ્ઞાન રૂપી તલવારથી કાપી નાખો. અજ્ઞાનનો નાશ થાય અને જ્ઞાનનો વિસ્તાર થાય, એટલે આ બાકી બધું મટી જવાનું છે. યોગમ, યોગ જે છે એને, એના માટે થઈને, એની અંદર સ્થિર થઈને તમારે કાર્ય કરવાનું છે. અને યોગની વાત કરી છે, ત્યાં આપણે સમત્વની વાત કરી છે, ત્યાં આપણે કર્મયોગની વાત કરી છે, અને એના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. તો આ સમત્વનું જ્ઞાન, આ સમત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ બ્રહ્માંડ સાથે, અખિલ બ્રહ્માંડ સાથે પોતાની જાતને એક રૂપ માનવા રૂપી જ્ઞાન, એ તમારો યોગ છે. યોગ એટલે જોડાવવું. કોની સાથે જોડાવવું? આની સાથે જોડાવવું. યોગમાં યુજ ધાતુ હોય છે. યુજ એટલે જોડાવવું. એક વસ્તુ બીજા સાથે જોડાય, પણ આ એક જ છે. તો અન્ય પદાર્થો સાથે આપણો યોગ સહજ થઈ જાય. સમસ્ત બ્રહ્માંડ સાથે યોગથી જોડાય માણસ, એટલે પછી એની અંદર પેલી દ્વિધાઓ બધી નાશ પામે. સારું ને ખોટું, ગમતું ને ન ગમતું, સુખ અને દુઃખ, બંધ અને મોક્ષ, આ બધા જે દ્વૈત છે એની અંદરથી માણસ મુક્ત થઈ જાય. એમાં બધામાં સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભવ જયા જયવ બધું સમાન રૂપે થઈ જાય. ને જે કઈ કરું છું તે તો કરું છું, ભાઈ મારે ખબર કર્મ છે ને ચાલ્યા કરે છે. આવો ભાવ પેદા કરીને યોગમ આશ્રિત્ય, યોગની અંદર આતિષ્ઠ, યોગની અંદર સ્થિર થઈ જાય. આતિષ્ઠ આસમાત આસમંતાત તિષ્ઠ, સંપૂર્ણપણે યોગમાં તું સ્થિર થઈ જા. કરવું પડશે આ કે અજ્ઞાન ને છેદી નાખો, અશ્રદ્ધા ને કાપી નાખો, ઉભા થતા સંશયો ને ધરબી દો, અને એમ કરીને તમારી બુદ્ધિને યોગમાં સ્થિર કરી દો. યોગમાં આવી ગયા પછી સમત્વ પ્રાપ્ત થઈ ગયું, પછી

0: દુઃખ છે ન દુઃખ છે, ન સારું છે ન નરસું છે, ન મારું છે ન તારું છે, કર્તવ્ય કર્મ છે ને કર્યું છે, તો આ કામ તું કર. અને એટલા માટે થઈને કહે છે કે આમ ધનુષ્ય ને એક બાજુ મૂકીને બેસી ગયો છે, ઉત્તિષ્ઠ ઉભો થઈ જા, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત, એક વખત નહીં બે વખત કહ્યું ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ. તો હે અર્જુન, તું આ વિવેક આ જ્ઞાન ને તારા મન ની અંદર જાગૃત કર, પ્રકાશિત કર, અને ઉત્તિષ્ઠ અને ઉભો થઈ જા. એમ અંતે આ વાત કહીને અર્જુન ને એને નિશ્ચિત કરેલા કર્મ ની અંદર જોડવા માટેનો આદેશ કર્યો છે છેલ્લે થઈને. અહીંયા આપણો ચતુર્થ અધ્યાય પૂરો થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાયઃ. હવેની સોપાનમાં આપણે પાંચમા અધ્યાયથી શરૂઆત કરીશું. અસ્તુ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

લાંબો ડગલો મૂછો પાકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો પાકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ઘોડો હું છેલ

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર ડોટ જીઓવી ડોટ આઈએન પર.
1: હરે

ભાઈ નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવભટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ 23મા એપિસોડમાં. તો શરૂ કરીએ છીએ. અરણ્યોની રાત્રિઓ નિત્ય નવીન ભાષા બોલે છે. સાંજ ઢળે અને અરણ્યોના રહસ્યો જાગે છે. દિવસની ભાષા બોલવી બંધ કરીને અરણ્યો અંધકારની ભાષા બોલવાનું શરૂ કરે છે. ઘુવડ, ચીબરીના ચિત્કાર, દૂર દૂર વાગતા ઢોલ, ક્યાંક સંતાઈને વહેતા ઝરણાનો ખળખળાટ, તમરાના રણકાર, વાઘ કે દીપડાના ઘુરકાટ, રાત્રિની નીરવ શાંતિમાં દરેક અવાજને સ્પષ્ટપણે અલગ સાંભળી શકાય છે. અનુભવી કાન તો થોડે દૂરથી જતા સરિસૃપ ગતિને પણ સાંભળી શકે તેટલી શાંત અને સ્પષ્ટ ભાષા અરણ્ય બોલે છે. પછી નિરખે છે વનોનું ભયાવહ સૌંદર્ય. સુંદર ટેકરીઓ પર ક્યાંક વૃક્ષો પર પોતાનો શણગાર વિખેરતા આગ્યા કે ચાંદની રાત્રિ ચંદ્રનું પ્રતિબિંબ ઝીલતા સાગબાનના ચળકતા પાન. પૃથ્વી માનવ દેહ ધરે તો આ અરણ્યોને ખોળે ટેકરીઓ પર મસ્તક ટેકવીને સુવા આવે એવી સૌંદર્યમય સૃષ્ટિનું સર્જન અહીં થાય છે. કૃષ્ણ પ્રક્ષ

ની રાત્રિએ આ ઘન વિજન વનોને જોવા નીકળ્યા હોય તેમ એક પછી એક ઝાંખા ઉજ્જવળ તારકો ક્ષિતિજ પરથી ડોકિયા કરીને ધીરે ધીરે આકાશ માર્ગે ગતિ કરે છે. લ્યુસી મને પણ આકાશ દર્શનનો શોખ લગાડી દેશે. આજે અડધી રાત સુધી અમે આકાશ તરફ જોયા કર્યું. સુપ્રિયા પણ થોડો સમય અમારી સાથે રહી. આદ્રા, લ્યુસીએ ડાયરીમાં કંઈક નોંધતા મને કહ્યું, પારિજાત અને અભિજીત તે એમના સ્થાન જોયા? હા, મેં કહ્યું, પણ મને કંઈ યાદ નથી રહેવાનું. હું યાદ રાખવાનું નથી કહેતી, જરા વિચાર, તને કંઈક નવું સમજાય છે? હું જાણે તેનો વિદ્યાર્થી હોઉં અને તે શિક્ષિકા હોય તેમ લ્યુસીએ પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહું રેડિયો પાલનપુર સાથે.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

હું જાણે એનું વિદ્યાર્થી હોઉં અને તે શિક્ષિકા હોય તેમ લ્યુસીએ પૂછ્યું. એમાં મને સમજ નહીં પડે, મેં કહ્યું. તમારા બાપ દાદાઓને પડતી હતી, લ્યુસીએ આકાશ સામે જોતા કહ્યું. પેલા બુઢ્ઢા પાર્વતી માને પણ પડે છે. તું વળી પાર્વતી માને ઓળખે છે? તું વળી પાર્વતી માને ક્યાં મળી? મેં પૂછ્યું. એમના ઘરે જ વળી, લ્યુસીએ ટોર્ચના અજવાળે ડાયરીમાં કંઈક જોતા જવાબ આપ્યો. અહીં આવતા પહેલાં બે દિવસ હું ગુપ્તાજીને ત્યાં રહી. ગુપ્તાજીની દીકરીને વચ્ચે રાખીને મેં માજી પાસે વાર્તાઓ સાંભળી કહીને ફરી પાછી તે આકાશ તરફ જોઈને વિચારતી હોય તેમ આંટા મારવા લાગી. પછી મારી પાસે આવીને પૂછ્યું, માજી કહેતા હતા કે આ નામ નક્ષત્રોના છે, પણ આ નકશામાં તો તારાના નામ હોય તે જ રીતે લખ્યું છે, કંઈક સમજાયું? શું મને કંઈ સમજ ન પડી? આદ્રા પોતે મૃગશીર્ષ નક્ષત્રનો એક જ ભાગ છે, છતાં તમારા ખગોળ શાસ્ત્રોમાં તે એકલા તારાને પણ આદ્રા નક્ષત્ર હોવાનું ખાસ માન મળ્યું છે. એવું જ પારિજાત અને અભિજીતનું. આ બધા પોતે એક જ તારો હોવા છતાં આખું નક્ષત્ર બનવાનું માન મેળવી ગયા છે, આમ કહીને લ્યુસી અટકી. એવું શા માટે હોય? એ તો જાણે નક્ષત્રોના નામ પાડ્યા હશે તે જાણે. સાવ સાચું, લ્યુસી જરા ઉત્સાહથી બોલી. એ લોકો જ જાણે અને જાણતા જ હોવા જોઈએ કે આદ્રા અને પારિજાત બીજા તારાઓ કરતા અલગ છે. તે અતિ વિરાટ લાલ તારાઓ છે, ઘરડા તારાઓ છે, અને પેલો અભિજીત એક એવો તારો છે જેને પોતાના ગ્રહો હોવાના પ્રમાણ મળ્યા છે, કહીને લ્યુસી મૌન બેસી રહી. થોડી વાર આકાશ સામે ટોર્ચ ફેંકતી બંધ કરતી રહી અને પછી બોલી, કોણ હશે એ લોકો અને સી રીતે જાણતા હશે કે આ તારાઓને પોતાની આગવી લાક્ષણિકતા છે? કોણ હતા એ લોકો અને ક્યારે હતા? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હવે તું ગાંડી થઈ જાય ત્યાર પહેલાં આ બંધ કર, મેં દૂરબીન સમેટતા કહ્યું. ભલી, લુસી પણ ઊભી થઈ અને બધું ભેગું કરવા લાગી અને કહ્યું, સવારે પાછું મારે બહાર જવું છે. ક્યાં? મેં પૂછ્યું. જંગલોમાં રખડવા, લુસીએ થેલો ખભે ચડાવતા બોલી. બીતુ બંગા લઈ જવાનો છે, અમારે ભીમતકિયા અને મુનિકા ડેરા જોવા જવાનું છે. બીતુબંગા અને લુસી વચ્ચે મિત્રતા કઈ રીતે થઈ હશે તે મને સમજાયું નહીં. હું કંઈ બોલ્યો નહીં. દૂરબીનની ઘોડી ખભે મૂકીને હું ઘર તરફ ચાલ્યો. સવારે ઉઠ્યો ત્યારે લુસી રખડવા નીકળી ગઈ હતી. મારે હીરની ટોલામાં નવું મધ ઉછેર કેન્દ્ર જોવા જવાનું હતું એટલે મારો પણ આખો દિવસ પ્રવાસમાં જ ગયો. સાંજે આવ્યો ત્યારે લુસી હજી હમણાં જ આવી હોય તેમ સુપ્રિયાના ઓટલે બેસીને બૂટ ઉતારતી હતી. સુપ્રિયા ત્યાં જ બેસીને કંઈક લખતી હતી. બીતુબંગા લુસીનો સામાન ઘરમાં મૂકવા જતો હતો. હું સીધો સુપ્રિયા પાસે ગયો અને ઘરમાંથી ખુરશી કાઢી ઓટલા સામે ગોઠવીને બેઠો. મજા આવી? મેં લુસીને પૂછ્યું. હા, લુસીએ કહ્યું અને પૂછ્યું, આ બિયાસ મુનિ કોણ છે? સુપ્રિયાએ લખતા લખતા જ મને કહ્યું, મુનિકા ડેરા જઈ આવી લાગે છે. હા, એ જ, લુસીએ કહ્યું. બીતુબંગા કહે છે કે તેણે એ ઉટલો તેણે બિયાસ મુનિને સુવા બેસવા માટે બનાવ્યો છે. બિયાસ મુનિ એટલે મહર્ષિ વ્યાસ, સુપ્રિયાએ કહ્યું, મહાભારતના રચયિતા. અરે ના, લુસી ચમકી પડી હોય તેમ બોલી, પણ બીતુબંગા તો કહે છે મુનિ. ફરતા ફરતા અહીં આવી ચડે છે અને ડેરા પર તેમને આરામ

કરવાની જગ્યા છે. સુપ્રિયાએ વાક્ય પૂરું કર્યું અને આગળ બોલી, લ્યુસી, અમે લોકો કેટલાક ઋષિઓ અને કેટલાક દેવતાઓને ચિરંજીવી માનીએ છીએ. અમને એવો વિશ્વાસ છે કે મહર્ષિ વ્યાસ, હનુમાનજી, અશ્વસ્થામા આ બધા સદાકાળ અરણ્યમાં ભ્રમણ કરતા રહે છે. દેશના કોઈ પણ વનોમાં ગમે ત્યારે જઈ ચડે છે. એમાં આ રેવા તટના આ વનોમાં તો તેઓને અતિ પ્રિય હોય, અહીં તો તેઓ અવારનવાર આવે છે. તમે માનો છો આવું? લ્યુસીએ અમને પૂછ્યું. મારા માટે તો આ વાત જ નવી હતી, પણ સુપ્રિયાએ જવાબ આપ્યો, મારા માનવા ન માનવાથી કોઈ ફરક પડવાનો નથી, પણ હું નથી જ માનતી એવું કહીશ તો એ પણ સાવ સાચું તો નહીં જ ગણાય. હું માનતી ન હોઉં છતાં ઘણીવાર આશ્રમનો દરવાજો બંધ થતો હોય ત્યારે મને વિચાર આવ્યો છે કે રાત્રે કોઈ દરવાજો ખટખટાવે અને હું ખોલું અને સામે અસ્વસ્થામાં ઊભા હોય તો શું થાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: रेडियो पालनपुर।
1: You gotta believe me. Liquid music with me.

સુપ્રિયાએ સહેજ અટકીની કાગળો બાજુ મૂકતા લુસી તરફ જોઈને કહ્યું, એ લોકોનું અસ્તિત્વ છે કે નહીં તેનું મારે મન બહુ મહત્વ નથી, પરંતુ તેવા જે પ્રવાસીઓના ક્ષેમ કુશળની જવાબદારી પોતાને માથે છે તેવું સ્વીકારતી પ્રજાનું મહત્વ હું સમજુ છું. આ દેશના કેટલાય લોકો શ્રદ્ધાપૂર્વક આ પ્રવાસીઓની ચિંતા કરે છે, અરણ્યોમાં તેમને માટે આવા સ્થાનો રચે છે. આ બીતુણીમાં નારદી જીવતી હતી ત્યાં સુધી રાત્રે ઘર બંધ કરતા પહેલા બારણી કુલડીમાં ભરીને તેલ મૂકવું કદી ભૂલતી નહીં. કદાચ કોઈ ચિરંજીવી પ્રવાસી આવી ચડે તો પગે માલિશ કરીને થાક ઉતારી શકે. અત્યારે પણ જોગા અને બીજી કેટલીય સ્ત્રીઓ તેલની કુલડી મૂકે છે. બહુ રોમાંચકારી લાગે છે, લુસી અચંબાથી બોલી. મને પણ એવું મન થાય ખરું કે આવા કોઈ મુનિ મને રસ્તામાં મળી જાય. મને જે ગમે છે તે મુનિનું મળી જવું નહીં, સુપ્રિયાએ કહ્યું. એમ તો નર્મદા તટે અસાધારણ માપના પગલાં જોનારા કેટલાય માણસો છે, પણ મને તેમાં રસ નથી. આવી બધી વાતોનું ઉપરથી મને જે ગમે છે એ આ પ્રજાની પ્રતિબદ્ધતા. મુનિ આવે કે ન આવે, પોતાની ઓટલે બેસે કે ન બેસે, પોતાની કુલડીમાંથી તેલની માલિશ કરે કે ન કરે, પોતે પોતાનું કાર્ય નિભાવવાનું છે. જે સંસ્કૃતિમાં જન્મ્યા અને ઉછર્યા તે સંસ્કૃતિનું ઋણ સ્વીકારીને તે નિભાવવાની પ્રતિબદ્ધતા જ મને આકર્ષે છે. તમે ઘણું જુદી રીતે વિચારો છો, હું આ વાતો લખીશ તો તમારો ઉલ્લેખ જરૂર કરીશ, લુસી બોલી. એ જરૂરી નથી, સુપ્રિયાએ કહ્યું. તું અહીં રોકાઈ શકે તો ઉલ્લેખ કરવા જેવા ઘણાને મળી શકાશે. હજી રોકાઈ શકત તો સારું થાત, પણ હવે મારે જવાનો સમય થવા માંડ્યો છે. મુંબઈમાં પણ મારે કામ છે અને હું જઉં ત્યાર પહેલાં મારે 60 સાલીઓને મળીને જવું છે. આમ કહીને લુસી બૂટ મોજા લઈને અંદર ગઈ. અંદર જતા બોલી, ભૂખ બહુ લાગી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજે ફક્ત આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.

0: રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સઅપ કરો 9512968 88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512968 88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर आप सोनो आवाज એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન પર હું છું આરજે એઆર. આપણે સૌ હંમેશા દર અઠવાડિયે મળીએ છીએ મારા આ શો પર ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ અને એમાં પણ જો કોઈ ઉત્તર ગુજરાતની લોક સંસ્કૃતિની વાત હોય તો તેની સાથે. જીવનમાં આ લોક સંસ્કૃતિ, સાહિત્ય અને આપણી ગુજરાતી માતૃભાષા એ આપણને પડતી ઘણી બધી મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનું કામ કરે છે. સુંદર મજાના સામાજિક અનુભવ, પ્રસંગો, સાહિત્યિક વાર્તાઓ, લોકબોલીમાં વહેતી આવી કેટલીક ઘટના અને પ્રસંગોના કથાનક, આ બધું જ આપણા જીવનમાં હકારાત્મક અભિગમ સાથે જીવનને અને સમુદાયને સતત આગળ ધપતા રહેવાનું જોમ આપે છે. હું એમ જ કહીશ કે આ વાતો પેઢી દર પેઢી આપણી માતૃભાષાના શબ્દોના સંવર્ધનની સાથે સુરક્ષિત રાખીને આ સંસ્કૃતિને આગળ વધારવાથી આપણા સૌનો વારસો ભવ્ય બનશે. અને સામુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજનું માધ્યમ પણ આ જ કાર્યમાં સતત પ્રયત્નશીલ છે. આપણે કેટલાક સમયથી સુંદર મજાના સાહિત્યિક

વાર્તાઓ, નવલકથાઓ જેના ગુજરાતીમાં અનુવાદ થયા હોય તે માણી રહ્યા છીએ. પરંતુ આજે મારે તમારી સાથે વાત કરવી છે. આપણે એક સંત કવિ, અને એ કવિએ કટાક્ષની રીતે પણ, ઉપદેશાત્મક રીતે પણ, ભક્તિમય સ્વરૂપમાં પણ, લોકબોલી અને લોક સંસ્કૃતિક રીતે આપણા સમાજને બહુ જ ઉત્કૃષ્ટ પ્રમાણે ગણી શકાય તેવી સુંદર રચનાઓ અને એમની બોલીને કાગબોલી પણ કહેવામાં આવે છે તે આપ્યા છે. વાણી તો અમૃત વદા આ પુસ્તક માહિતી વિભાગ દ્વારા મોરારી બાપુના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાંના કેટલાક અંશોની અને દુલાભાયા કાગ, આપણા સંત કવિ કાગની વાતો આજે આપણે કરીશું, સાહિત્યને માણીશું, એના રસને માણીશું, એટલે આપણી ગુજરાતી ભાષા અને લોક બોલીને પણ સંવર્ધન માટે આપણે આજે રેડિયો ઉપર પ્રસ્તુત કરીશું. વિરામ બાદ શરૂ કરીશું આ નવા અધ્યાયને, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલ્લો પાલનપુર, આપણે વાત કરી રહ્યા છીએ કવિ દુલાભાઈ કાગની, તેમના સંદેશાઓની, તેમની વાતોની, ભક્તિરસ, કેટલીક એવી વાતો કે જે આપણને સૌને વૈજ્ઞાનિક, સાહિત્યિક અને ભક્તિના એક નવા દ્રષ્ટિકોણ તરફ દોરી જાય છે. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં મણિલાલ હ પટેલે સાહિત્ય સાથે દુલાભાઈ કાગ એમને જોડવાની એક સુંદર વાત કરી છે. તેઓ લખે છે કે ઝવેરચંદ મેઘાણીએ દુલા કાગને જીવન પંથના કવિ કહ્યા છે અને એટલે જ તેમણે ઘણી બધી હકારાત્મક વાતોની રચનાઓ આપી છે અને હકારાત્મક વાત સંદેશા સ્વરૂપે સમાજમાં, લોકબોલીમાં, લોકજીવનમાં, લોક સંસ્કૃતિમાં સતત ઉતરતી આવે છે અને એ જીવનને સુંદર બનાવે છે. અત્યારે ઘણા પણ સૂફી સંગીત અથવા તો ભક્તિરસના જે ગાયકો છે એ દુલાભાઈ કાગની આવી જીવન પંથને દર્શાવતી પંક્તિઓને ગાઈને પોતાની નામના મેળવી રહ્યા છે. એ સંદેશાઓનો પ્રચાર કરીને લોક સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. સંપત્તિના નશામાં માણસ કોઈને ગાંઠતો નથી તથા સમાજને કામમાં આવતો નથી. એને ખબર નથી કે એની સંપત્તિ વહી જવાની છે ખોટે માર્ગે, છેવટે તો એ ખાલી જ થઈ જવાનો છે. આ વાત દુલા કાગે પીવાન દીધું પાણી એવી સુંદર મજાની રચનામાં નદીનું રૂપક રચીને કરી છે. કવિ જાણે છે અહીં કે તેમણે અર્થાંતર ન્યાસ રચ્યો છે. આવો એ પંક્તિઓને આપણે પણ માણીએ. નદીએ પીવાન દીધું પાણી રેજી, નદીએ પીવાન દીધું પાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, વાદળના વારીથી વિફરી જળ પોતાનું જાણી, પોતે ન પીધું પીવા ન દીધું કાગ કે જુઓ કમાણી રે, પોતે ન પીધું પીવા ન દીધું કાગ કે જુઓ કમાણી રેજી, મરતા સુધી હઠ ન મેલ્યો છેવટે દરિયે સમાણી, નદીએ પીવા ન દીધું પાણી રેજી. સુંદર વાત છે અને સુંદર સંદેશો છે. પાણી કોઈને ન પીવા દીધું અને આખરે દરિયામાં ખારા પાણીમાં ભળી ગઈ એ નદી, એ આપણે સૌ સમજી શકીએ છીએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આજે એઆર અને આપણે વાત કરી રહ્યા છીએ દુલાભાયા કાગની કાગવાણીના કેટલાક સુંદર મજાના કાવ્ય પંક્તિ સ્વરૂપના અમૃત બિંદુઓની. વ્યોમથી મેઘને કોણ વરસાવતું, વ્યોમથી મેઘને કોણ વરસાવતું, કોણ આ બીજ અંકુર ફોડે. આવી તો સંતવાણી તો કાગમાં આપણને ઠેર ઠેર મળે છે. કાગને આ અર્થમાં જ્ઞાની અને ભક્ત કવિ તરીકે પણ ઉત્તમ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે ગણવામાં આવ્યા છે. સમાજે ગાંઠે બાંધવી જ પડે એવી કેટલીક મર્મી વાતો પણ કવિ કાગે સોરઠા એટલે કે દોહરાઓમાં રજૂ કરી છે. જુઓ ને, જીભ દીએ જવાબ દાંતુને દુખડા પડે, જીભ દીએ જવાબ દાંતુને દુખડા પડે, પાડોશના પરતાપ કાયમ ભોગવવા કાગડા. પડોશી સારો હોય ને ત્યાં સુધી તો સારું, પણ પડોશી નબળો કે ખોટું આચરે ત્યારે આપણે પણ એના લીધે વેઠવું પડે છે. એ વ્યવહાર જ્ઞાનને કવિએ જીભ દાંતના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. વાદ વિવાદમાં જીભ ખરું ખોટું બોલી બેસે છે ને સામો માણસ જ્યારે ધોલ મારે છે તો દાંત પડી જાય છે. જીભનો ગુનો પણ સજા તો થાય છે દાંતને. ખરાબ પડોશી માટે પણ એવું જ છે, સારા માણસે પણ આમ જ વેઠવવું પડે. કાગે તો આવા સેંકડો દુહા લખીને સંત કવિ કબીરની જેમ સંસારને સતત ચેતવ્યો છે, સંસારીઓને દીવા ધરી અને માર્ગ પણ ચીંધ્યો છે. એટલે જ તો ગુજરાતી સાહિત્યના આ દુલાભાયા કાગની કાગવાણીને જ્યાં પણ સરળ અને ગુજરાતી સાહિત્યમાં તમને જોવા વાંચવા મળે ને તો એકવાર વાંચવી પણ જોઈએ અને તમારા મિત્રો સ્નેહી અને આપણા સંતાનોને તે વિશે સમજાવવું પણ જોઈએ. આ સુંદર અનુભવેલી સામાજિક સાંસ્કૃતિક ધરોહરને વધારવી અને સમજવી એ આપણી જવાબદારી છે. વાતને આગળ વધારીશું અવરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આજે આપણે વાત કરી રહ્યા છીએ માહિતી વિભાગના પુસ્તક કે જેને મોરારી બાપુ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે તે પુસ્તક જેના વિશે છે તે કવિ અને એ કવિના સુંદર મજાના સાહિત્યિક રચનાના તે અંશો વિશે. પુસ્તકનું નામ છે વાણી તો અમૃત વદા અને એ કવિ એટલે કે આપણા સૌના દુલાભાયા કાગ. તેમણે સંબંધો વિશે, માણસના અને માણસની પ્રકૃતિ વિશે પણ બહુ જ વાતો કરી છે. એમાંની થોડીક વાત, એકાદ બે પંક્તિઓ જે મને ગમે છે એ મારે તમને કહેવી છે. જો પહેલા પાણી પાય પોતાવટ પાળે સદા, પહેલા પાણી પાય પોતાવટ પાળે સદા, જળમાં લાકડું જાય કદી ન બોળે કાગડા, જળમાં લાકડું જાય કદી ન બોળે.

ડોળે કાગડા. જળ વડે વૃક્ષો ઉછરે છે. જળ અને વૃક્ષ વચ્ચે આમ પોતાવટ છે, એક સંબંધ છે પોતિકો, કહીએ છીએ ને લોહીનો સંબંધ તેવું. વૃક્ષ સુકાઈને લાકડું થાય ને જળમાં પડે ત્યારે જળ એને બચાવી લે છે. તે વાત એક બીજા કવિએ પણ કહી છે. આ પણ સિંચ્યું જાણીને નવ બોળે એ રીત, ખરો સંબંધ કદી ડૂબાડે નહીં. અને વ્યવહારમાં આ વાત સમજવા જેવી અને આપણે સૌએ ઉતારવા જેવી છે. નબળા માણસો નબળા જ રહેવાના, એમને સારી સોબત કે સારી વાતો પણ સુધારી નથી શકતી. આ વાત કવિ કાગ સોરઠામાં કહે છે. સાંભળો. સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, તોય ઝેર તમામ કદી ન ઘટ્યું કાગડા. શેષ સૈયા પર ભગવાન વિષ્ણુ એ સાપની પથારી પર પોળે છે. રોજ રાત દિવસ ત્યાં વિમર્શ થાય, તે સાપ સત્સંગ ઉપદેશ બધું સાંભળે, પણ એનું ઝેર એમના એમ રહે, ઘટે જ નહીં. કાગ બીજી રીતે પણ આ માર્મિક વાતને કરે છે કે સજ્જન માણસો ખોટી ભ્રમણા પાછળ દોડતા નથી, એ પોતાનું કામ કરતા રહે અને ભ્રમણાઓ એમની આસપાસ ભટકતી રહે. સંસારના સુખો પણ એવા છે, મેળવવા દોડો તો પકડાતા નથી, પણ તમારું કામ કરતા રહો, સુખની ચિંતા ના કરો, સુખ તમારી પાછળ પડછાયાની જેમ આવશે જ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પંડનો પડછાયો ધોળે કદી ન ધીરશે, મીઠું ન માંડો કેળો ન મૂક કાગડા. આ પંક્તિઓ મેં વિરામ પહેલા કહી તે વાતનો સમજણપૂર્વકનો કાગવાણીનો અંશ છે કે સારા માણસો સતત કામ કરતા રહે છે, આસપાસની ભ્રમણાઓ વિશે જોવે નહીં અને પોતાનું કામ કરતા જ રહે, સુખની ચિંતા ન કરે, તો પણ એકના એક દિવસ સુખ આવે છે, કારણ કે સુખ એમની પાછળ દોડે જ રાખે છે. કાગે છે ને કવિતાઓમાં અને એમની આ કાગવાણીમાં આવી માર્મિક અને સંત કબીરને પણ કેટલીય ભાષાઓની અંદર રજૂ થયેલી પંક્તિઓને ટક્કર આપે તેવી સુંદર મજાની વાતોને રજૂ કરી છે. એટલે એને ગુજરાતીના કબીર કહેવામાં પણ કોઈ વાંધો ન આવે. એ જરા પણ ઉણા ઉતરે તેવા ન હતા. સંત હતા, કવિ હતા, પરંપરાગત લોક સંસ્કૃતિના વાહક હતા, ચારણ હતા. એટલે એમને માન સન્માન અને ભાષાની સાથે જીવનના મર્મનું પણ એક અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. તેઓ ઘણી બધી નાની મોટી કથાઓને અને એના મર્મોને પણ એક કાવ્યદેહે રજૂ કરી ગયા છે. છાના કામ, સંતાડીને કરનારા કામ, એકને છુપાવવા બીજા અનેક જૂઠોનો આશરો લેવો પડે એ આપણે સૌ જાણીએ છીએ. એ વાતને પણ અને તેના લીધે થતી માણસની અવદશા વિશે પણ બહુ સુંદર કાગે કહ્યું છે. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. દેહ એની તાજી રહે નહીં, દેહ એની તાજી રહે નહીં, રાજી રહે નહીં રામ. જે કોઈ કરશે છાના કામ. કેટલી સુંદર રીતે કાળા નાણાં, કાળા બજાર, કાળી વાતો, કાળા કામ આ બધાને જ જે પણ કરે એ કડવી વાતને પણ કાગે મીઠાશતાથી પંક્તિઓમાં કહી દીધી છે કે ભાઈ કશું જ સારું નહીં રહે, કારણ કે

છાના છૂપના એ કાળા અંધારાના કામ છે. એટલે કાગે કહ્યું છે કે આ બધા પ્રપંચો ખુલ્લા પાડવા જ જોઈએ, અને એ વિશે પેઢી દર પેઢી આવી રીતે સમજણપૂર્વક જ્ઞાન દ્વારા સાંસ્કૃતિક શિક્ષણ દ્વારા સૌને જાગૃત કરવા જોઈએ, તો જ આ સુંદર મજાની આ પંક્તિઓને આપણે પણ સ્વભાવગત ઉતારીશું, ત્યારે આપણા જીવનમાં પણ સુંદરતા એકદમ હકારાત્મકતા લાવી શકીશું. આવી જ પંક્તિઓ વિશે વાત કરીશું અવિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

हल्लो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर माहिती खाता नथी पुस्तकमां कवि दुलाभाया काग विषेनी वातो ए डॉक्टर दीपक रावले पण सुंदर रीते रजू करी छे। तेओए लखेला ए आर्टिकलना एक नानकड़ा भागमां तेओ जणावे छे के नानी नानी वातोने पण लोक ढाळोमां कवित એ દુલાભાયા કાગ રચવા લાગ્યા હતા। માનવ પ્રેમ, રાષ્ટ્રભાવના, માતૃભૂમિની વેદના, પ્રજાની જાગૃતિ, અસ્પૃશ્યતાની સમસ્યાઓ પણ એ સાદી રીતે, સરળ રીતે કવિતાઓમાં રજૂ કરતા। તેઓ રાજકવિ થઈ શક્યા હોત એ સમય પ્રમાણે, પરંતુ તેમણે લોકહૃદયમાં વસવાનું સ્વીકાર્યું। માત્ર લોકસાહિત્ય નહીં, મૌલિક કવિતાઓથી ગુજરાતી સાહિત્યમાં એમણે સ્થાન નિશ્ચિત કર્યું। વિનોબા ભાવેની ભૂધાન ચળવળમાં પણ ગીતો અને કેટલીય કવિતાઓથી, અજાગ્ર વૃત્તિથી તેમણે એ ઉત્તમ રચનાઓ થકી યોગદાન આપ્યું। તેઓ ભક્તિરસમાં પણ બહુ સુંદર રચનાઓ રચતા, અને એટલે જ તેમના સેવાભાવથી લોકોએ તેમને ભગત બાપુનું આદરણીય બિરુદ આપ્યું। રામાયણ, મહાભારતના મહાકાવ્યોના પ્રસંગોને પણ તેઓએ રજૂ કર્યા લોકવાણીમાં, અને વ્યક્તિને જીવન કેમ જીવવું, કેવો વ્યવહાર કરવો, કેવી રીતે સરળતાથી આ સમાજ જીવનમાં એક ઉત્કૃષ્ટ માણસ તરીકેની પોતાની છાપ ઉપજાવવી તે વિશે પણ તેમણે રચનાઓ રચી। શિક્ષણ પણ તેમને તેમાં આપવાનો પ્રયાસ કર્યો, અતિથિ વિશે અને સામાજિક સંબંધોને પરિવાર વિશે પણ। જુઓ, તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં, તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં, તમે નાની વાદળી થાજો રે, સમંદર મોટો થાશો નહીં, તમે ચંદન ચોખા થાજો રે, બાવળનો કાંટો થાશો નહીં, પ્રેમી તળાવ તણાહે પાણી, પ્રેમી તળાવ તણાહે પાણી, સાથે મળીને સંપીને રહેજો,

ફળ જો હસતા હસતા પણ પાળતણું રક્ષણ કરજો. કેટલી સુંદર વાતો અહીંયા એમને રજૂ કરી છે. તેમની આ વાતોને જ આજે પણ આપણે અકિંચન મને યાદ કરતા રહીએ છીએ. તો શ્રોતા મિત્રો, વિરામ બાદ સુંદર કાગવાણીની પંક્તિઓ માણતા રહીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કવિ દુલાભાયા કાગને તેમની માતા પ્રત્યે પણ અનહદ પ્રેમ હતો અને આ વિશે ડૉક્ટર દીપક રાવલે માહિતી ખાતાના તે પુસ્તકમાં જ્યાં કવિ દુલાભાયા કાગ વિશેની વાતોની ઉત્તમ વાતોની અનુભવોની અને તેમના વિશેની સમાજ સંસ્કૃતિમાં જે ઓળખ છતી થવી જોઈએ તે વાતોની ચર્ચા કરી છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે લખ્યું છે એમની જ પંક્તિઓ ટાંકીને, એટલે કે દુલાભાયા કાગની મા વિશેની.

ગિયા માંસ ગળે તો હાડ હેવાયા કરે, ગિયા માંસ ગળે તો હાડ હેવાયા કરે, માતા જાય મરે કેમ વિસરીએ કાગડા, માતા જાય મરે કેમ વિસરીએ કાગડા, પંડમાં પીડ ઘણી સાંતીને હસતી સદા.

મોતે નાળિયું માંડિયું, જમ જડાફા ખાય મોતે નાળિયું માંડિયું, છોરોની ચિંતા થાય કેમ વિસરીએ કાગડા, કેમ વિસરીએ કાગડા. માતાના પ્રેમને અદ્ભુત રીતે દુલાભાયા કાગે આ પંક્તિઓમાં વર્ણન કર્યું છે. તેમને અધ્યાત્મનો રંગ પણ બાળપણથી જ લાગ્યો હતો. એમની જીવનશૈલી પણ સાદી અને સાદગી ભરી હતી. રામાયણ મહાભારતનું ઊંડું અધ્યયન કર્યું અને એટલે જ તે પાત્રોને લોકબોલીમાં, લોકપાત્રોમાં, લોક સંસ્કૃતિમાં તે પ્રસંગોને પણ ભગત બાપુ એક કાવ્ય સ્વરૂપે મૌલિક અર્થઘટનથી જોઈ શકાય તેમ રજૂ કર્યા. ભગવાન રામ, સીતાજી, હનુમાનજી, રાવણ વગેરે પાત્રોને કેન્દ્રમાં રાખીને તેમણે ઘણું લખ્યું છે અને એની વાતો એ આપણે જ્યારે માણતા હોઈએ ને ત્યારે જ અનુભવાય. એક નાનકડું ઉદાહરણ બહુ સુંદર છે. તેમણે પ્રભુ રામ અને સીતાજી લક્ષ્મણ સાથે ગંગાજીને કિનારે પહોંચે ને ત્યારે કેવટની ભક્તિ અને ચતુરાઈનું વર્ણન કર્યું છે. એ લખે છે, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પ્રભુ મને શક પડ્યો મનમાં આય. અને એ શક કેમ પડ્યો એનો જવાબ આપતા કહે છે, રજ તમારી કામણગારી, રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી. અને એમ કહીને સમગ્ર પરિવારનો જે પ્રસંગ છે પગ ધોવાનો, અને પછી નાવની ઉતરાઈ જ્યારે રામ આપે છે ત્યારે તે લેતા નથી. અને અભણ માણસ કેવી રીતે સરસ રીતે વાત કરે છે કાગના શબ્દોમાં, નાઈની કદી નાઈ લે નહીં, નાઈની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈજી, કાગ લે નહીં ખારવાની, ખારવો ઉતરાય. અને કેવટ નદી પાર કરાવે તો ઈશ્વર ભાવ પાર કરાવે છે. એટલે બંને એક ખારવા હોય તો પછી એક જ વ્યવસાય ના, ક્યાં કોઈ દાન એટલે કે મોલ લેવાના થાય. આ સુંદર વાત કવિ દુલાભાયા કાગે રજૂ કરી છે. વાતને માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે યાર અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના ભગત કવિ એવા દુલાભાઈ કાગની રચનાઓની. તેમના વિશે અન્ય સાહિત્યકારોએ આપેલી સરખામણી ભરી વાતોની. અને હવે આપણા શો જેનો સમય પૂર્ણ થવાની તરફ છે ત્યારે મારે વાત કરવી છે એક સુંદર કાવ્ય જે આપણે સૌ બાળપણથી જાણીએ છીએ પરંતુ ભૂલી જઈએ છીએ કે એના લેખક એના કવિ એ કોણ મહાન સંત છે. એના શબ્દો કહું એ પહેલાં આજે એ કાવ્યની સરખામણી મારે એક મહાન ઇન્ટરનેશનલ એમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેની કવિતાઓ અને અદ્ભુત કાવ્યો વિશે લોકો કહે છે તે રૂમી અને એમની કવિતા ધ ગેસ્ટ હાઉસ એટલે કે મહેમાન ખાનું. એની આપણા આ ઉદાત્ત ઉત્તમ અને ભગત કવિ દુલાભાઈ કાગની રચના સાથે થોડીક સરખામણી ભરી વાત કરવી છે જે મિલિંદ ગઢવીએ જેમનું ઉત્તમ પ્રકારનું એ વાંચન અને લેખન એ આર્ટિકલમાં પ્રદર્શિત થાય છે એમને લખી છે. અને જે પહેલાં હું આપને કહીશ રૂમી જે લેખક કવિ તરીકે ખ્યાતનામ છે એમની પંક્તિઓને. ધીસ બીઈંગ હ્યુમન ઇઝ અ ગેસ્ટ હાઉસ એવરી મોર્નિંગ અ ન્યુ અરાઇવલ અ જોય અ ડિસ્પ્રેશન અ મીનનેસ સમ મોમેન્ટરી અવેરનેસ કમ્સ એઝ એન અનએક્સપેક્ટેડ વિઝિટર. અને આપણા દુલાભાઈ કાગ જે મેં કહ્યું ને અદ્ભુત કાવ્ય આપણે સૌએ એકવાર તો સાંભળ્યું માણ્યું ને વાંચ્યું છે કે તારા આગણિયા પૂછીને કોઈ આવે એની સાથે સરખાવીએ. તારા આગણિયા પૂછીને જોઈ કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે. ભગત બાપુ અહીંયા એમ કહે છે કે મીઠો આવકાર કે સૌમ્ય સ્વીકાર છે. રૂમી એને સ્વીકાર કહે છે અને ભગત બાપુ એને આવકાર કહે છે. ભાવનારૂપી અનએક્સપેક્ટેડ વિઝિટર એટલે કે જેન્ટલ એક્સેપ્ટન્સ આ બંને કાવ્યો જીવનમાં આવતા દરેક અનુભવને મહેમાનને સન્માન અને સમાન સ્વીકારવા ઉપર ભાર વ્યક્ત કરે છે. આંગણિયું એ માત્ર ઘરનું નથી ખોળિયાનું પણ છે શરીરનું પણ છે. આવકાર અને લાગણીઓ સૌને વહેંચવી જોઈએ આપવી જોઈએ તમામ આવેગો પોઝિટિવ નેગેટિવના જજમેન્ટ વગર આપણે સમાવવા જોઈએ. રાજેન્દ્ર શુક્લ કહે છે આ જ વાત પર કે હું શુદ્ધ આવકાર છું હું સર્વનો સમાસ છું. એટલે સંકટ સંભળાવનારનો કોઈ સમય ન હોય અને જ્યારે પણ આવે ત્યારે તમારે તટસ્થ ભાવે એને આવકારો તો આપવો જોઈએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

આજે આપણે વાત કરી રહ્યા છીએ ને હવે અંતિમ જિંગલમાં પણ મારે તેની પૂર્ણાહુતિ કરતા કહેવું છે કે દુલાભાઈ કાગની આ સુંદર સામાન્ય કહેવાતી કવિતા ઉત્કૃષ્ટ વાત કરી જાય છે. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે, એને ધીરે ધીરે તું બોલવા દેજે રે. મહેમાનોની વાત ધીરે ધીરે સાંભળવી એમ કહીને દુઃખ લાવનાર અનુભવોને પણ આલિંગન આપવું જોઈએ, સન્માન સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ અને બિનજરૂરી વાય કેમ એ શબ્દને ટાળવો જોઈએ. એવી જ વાત એમને આગળ કરી છે કે વાતો એની સાંભળીને આડું નવ જોજે રે, વાતો એની સાંભળીને આડું નવ જોજે રે, એને માથું રે હલાવી હોંકારો દેજે રે. કાગ એને પાણી પાજે, કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે. આવા હતા આ સુંદર ઉત્કૃષ્ટ કવિ દુલાભાઈ કાગ. મેં કેટલીક પંક્તિઓ એ પુસ્તક જે માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે જેનું નામ વીણા તો અમૃત વદા અને મોરારી બાપુના હસ્તે તે સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે એના અંશો સાથે વાત કરી છે. પણ સાહિત્યિક દ્રષ્ટિએ કાગ વાણીને સાંભળવી પણ જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ શબ્દોને સમજવા અને પુસ્તકોને વાંચવા, જે આપણી જીવન સંસ્કૃતિને આગળ હકારાત્મક તપાવવા ઉત્તમ છે. તમે પણ આવી સાહિત્યિક રચના કવિઓ વિશેની વાતો અમને મોકલી શકો છો 9512-9966-88 પર, ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ પર તમારા સંદેશા મોકલી શકો છો. અને આ સાથે અમે રેડિયો ગાર્ડન પર ઉપલબ્ધ છીએ, મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈફોન પર છે તેમાં પણ માધ્યમ છે. અને ઈમેલ થકી શું સાંભળવું છે, તમારે વાત કરવી છે તો એના વિશેની વાત મોકલો, અમે ચોક્કસ સમિતિમાં નિર્ણય લઈ આપને જણાવીશું. આ વાત સાથે હું અહીંયા વિરમો છું, ફરી મળીશ 90.4 MHz પર આવતા અઠવાડિયે બીજી હકારાત્મક વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: એક સમય એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેઓ બહુ જ ગરીબ હતા. તે ચારેય મિત્રો ખૂબ પૈસા કમાવા માંગતા હતા, પણ કેવી રીતે તે તેઓ જાણતા નહોતા. બહુ વિચાર્યા પછી તેઓ ગામ છોડી અને બીજા સ્થળે જઈ પૈસા કમાવાનો નિર્ણય કરે છે. થોડા દિવસ પછી તે લોકો મુસાફરી ચાલુ કરે છે. તેઓ અવંતી ગામની જગ્યાએ જાય છે. ચારેય મિત્રો શિપ્રા નદીમાં નહાય છે અને મંદિરમાં પૂજા કરે છે. મંદિરની સામે એક મુનિ જેનું નામ ભૈરવાનંદ હતું તે મળે છે. તે લોકો મુનિને નમસ્કાર

0: સ્વીકાર કરે છે. મુનિ તેમને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા છો? તમે આ શહેરની મુલાકાતે શા માટે આવ્યા છો? તે લોકો બધી વાત કરે છે અને મુનિ પાસે મદદ માંગે છે. મુનિ તેમના પર ખુશ થઈ તેમને ચાર દીવાની વાટ આપે છે અને કહે છે કે આ લઈને તમે હિમાલય તરફ જાઓ. જ્યારે આ વાટ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તે સ્થળે ખોદજો, તમને ખજાનો મળશે. જે મળે તે લઈને ઘરે જતા રહેજો. તેઓ તે વાટ પોતાની હથેળીમાં મૂકી ચાલવા લાગે છે. રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે. તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે. તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે. તેઓ ફરીથી ચાલવા લાગે છે. બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે. તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે. બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે. થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે. ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે. પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે. ચોથો મિત્ર એકલો રહી જાય છે. તે આગળ ચાલે છે. તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથેળીમાંથી પડતી જ નથી. તે રસ્તો ભટકી જાય છે. તે મૂંઝવણમાં પડી જાય છે. તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો. તે લોહીથી તરબતર હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું. ચોથા મિત્રએ તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે. તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે. હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો. હું પણ તારા જેવો ગરીબ હતો. કોઈ રીતે મને જાદુઈ વાટ મળી જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો. મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું. ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે. આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે. તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે. તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે. તે કહે છે, મેં તને કહ્યું હતું કે આ સોનું આપણે વહેંચી લઈશું, પરંતુ હીરાની લાલચે તારી આવી દશા થઈ. મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછો ફરે છે.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

અને મોઢા બે હતા. તે સમુદ્રના કાંઠે ફરતું હતું તેવામાં એક અજાણ્યું ફળ સમુદ્રના પાણીમાં તરતું તરતું ત્યાં આવ્યું. આ સ્વાદિષ્ટ ફળને પક્ષીનું એક મોડું ખાવા લાગ્યું. ખાતા ખાતા તે બોલ્યું, કેવું સ્વાદિષ્ટ અને મધુર ફળ. બીજું મોડું બોલ્યું, એમ લાવ જરા હું પણ ચાખી જો. પહેલું મોઢું બોલ્યું, તારે શા માટે ખાવું પડે, આપણું પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, હું ચાખી જો કે કેવું મીઠું છે. પહેલું મોઢું બોલ્યું, ચાખ્યા ચાખ્યા હવે. એમ કહી તેણે ફળ ખાવા માંડ્યું. ખાતા ખાતા વધેલું ફળ તેણે પોતાની પત્નીને આપ્યું. ફળ ખાતા જ પત્ની વાહ વાહ બોલી ઉઠી અને પહેલા મોઢા ઉપર રાજી થઈ ગઈ. આ જોઈ પક્ષીનું બીજું મોઢું ઉદાસ થઈ ગયું. પહેલા મોઢાના અન્યાયનું વેરવાડવા તે વિચારવા લાગ્યું. એવામાં સાગરની લહેરોમાં તરતું તરતું એક વિષ ફળાવી ચડ્યું. તે તુરત જ બીજા મોઢાએ પકડી લીધું અને કહ્યું, તે દિવસે તે અમૃત ફળ ખાધું હતું તો આજે આ ફળ હું ખાઈશ. પહેલું મોઢું બોલી ઉઠ્યું, અરે મૂર્ખ, ખાઈશ નહીં, આ તો વિષ ફળ છે. બીજું મોઢું બોલ્યું, હું વિષ ફળ ખાઉં તેમાં તારે શું. બીજું મોઢું બોલ્યું, અરે આપણે બંને મરી જઈશું, પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, તે દિવસે તે મારું કહેવું માન્યું ન હતું, આજે હું તારું કહેવું નહીં માનું. આમ કહી તેણે વિષ ફળ ખાવા માંડ્યું અને વિષ ફળ ખાતા જ પક્ષી તુરત મૃત્યુ પામ્યું.

બાપા કાગડો. બાલ દોસ્તો, હવે હું તમને બાપા કાગડો નામની વાર્તા કરીશ. એક હતો વાણિયો. વાણિયાને એક 6-7 વર્ષનો છોકરો હતો. એ છોકરો બહુ જ કાલો અને ઘણો જ પડપૂછ્યો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કંઈનું કંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે ને એનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહીં, કોઈ દિવસ પોતે ખીજાઈ ન જાય, હંમેશા ઘેલિયાભાઈ કહે ને એમ કર્યા કરે. એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી એના બાપનો ખોળો ખૂંદવા લાગ્યો અને જે તે પૂછવા લાગ્યો. એટલામાં દુકાનની સામે એક લીમડાનું ઝાડ હતું. એના પર એક કાગડો આવી અને બેઠો અને કો કો કરવા લાગ્યો. ઘેલિયાએ એ કાગડાને જોયો ને એટલે એ તરફ આંગળી કરી અને બાપને કહ્યું, બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. ફરી વાર છોકરે બાપનો હાથ પકડીને કહ્યું, બાપા કાગડો. ફરી વાર બાપે ઉત્તર આપ્યો, હા ભાઈ કાગડો. છોકરાએ વળી ત્રીજી વાર કહ્યું, પણ બાપા કાગડો. બાપે પણ એટલી જ ધીરજથી કહ્યું, હા ભાઈ કાગડો. જવાબ આપી અને બાપ દુકાનના કામમાં જરા રોકાયો એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવીને કહ્યું, જુઓ તો બાપા કાગડો. બાપે ધંધામાંથી ધ્યાન કાઢી અને ઘણી શાંતિથી કહ્યું, હા બેટા કાગડો. છોકરો કાલો અને પડપૂછ્યો હતો એટલે આટલાથી એને સંતોષ થયો નહીં. બાપ પાછો પોતાના કામમાં રોકાયો ત્યાં પછી પાછી એની પાઘડી ખેંચી અને વળી બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ચીડાયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. હ, છોકરો તો વેને ચડ્યો અને વળી બોલ્યો, જુઓ તો ખરા બાપા કાગડો. બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું, હા હો બેટા કાગડો. એ કાગડો છે હો. થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી ઘૂરી આવી હોય ને એમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. આ રીતે છોકરો તો વારે વારે બાપને બાપા કાગડો, બાપા કાગડો એમ પૂછતો જ ગયો અને બાપ હા ભાઈ કાગડો, હા ભાઈ કાગડો એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ પડ્યો. બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ તે ચોપડાના લખતો ગયો, બાપા કાગડો, હા ભાઈ કાગડો, એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર 100 વાર બાપા કાગડો, હા ભાઈ કાગડો લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે એમ ધારી અને ડાયા વાણિયાએ ચોપડાને સાચવી અને જૂના દફતરોમાં મુકાવી દીધો. આ વાતે ઘણા વર્ષો વીતી ગયા. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો ને પેલો ઘેલિયો 30 વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની ગયો હતો અને વેપાર ધમ ધુકાર ચાલતો હતો. ઘેલિયો સગળે ઘેલા શેઠ

થઈ પડ્યો હતો ને તેનું બધે બહુ માન હતું. પરંતુ પેલો ઘરડો વાણિયો બહુ દુઃખી હતો. ઘેલા શેઠ એની સેવા ચાકરી તો શા નહીં કરે, પણ શેઠાણીની શીખવણીથી મા બાપને ખૂબ દુઃખ આપતો હતો. બાપ કંટાળ્યો એટલે ઘેલ્યાને કેવા લાડથી ઉછળ્યો હતો તે યાદ આપવાનો એણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલા શેઠની ગાદીએ ચડી અને બેઠો. બાપને જોઈ અને દીકરો ચીડાયો અને મનમાં બબડ્યો, આ ડોસો અહીં ક્યાં આવ્યો, નકામો ટકટક કરશે અને જીવ ખાશે. થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે ગયો, ભાઈ કાગડો. ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી વિચારમાં જ પડી ગયા અને અત્યંત ચીડાઈને બોલ્યા, હા બાપા કાગડો. ડોસાએ વળી કહ્યું, ભાઈ કાગડો. ઘેલાશાએ જરા વિચાર વધારે ચીડાઈ અને કંઈક તિરસ્કારથી જવાબ મળ્યો, હા બાપા કાગડો. ડોસાએ જાણ્યું કે દીકરો ચીડાય છે, પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો. તેથી પૂરેપૂરી શાંતિ રાખી અને બોલ્યો, ભાઈ કાગડો. ભાઈ તો એકદમ ખીજાયા અને ભભૂકી ઉઠ્યા, હા બાપા કાગડો, હા એક કાગડો છે, એમાં વારે વારે ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો, મને મારું કામ કરવા દો ને. કઈ અને ઘેલા શાડુમો કરી અને પોતાના કામે લાગ્યા. ઘરડો વાણિયો કઈ કાચો નહોતો. એણે ઘેલાશાનો હાથ પકડી કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું, ભાઈ કાગડો. હવે ઘેલાશાનો મિજાજ ગયો. એણે વિચાર્યું, આ ડોસો જોને નકામો, ભાઈ કાગડો લવ્યા કરે, નથી કઈ કામ કે કાચ, નવરો પડ્યો છે એટલે નકામો લવારો કર્યા કરે છે. એણે ડોસા સામે જોઈને કહ્યું, બાપા ઘેર જાઓ, અહીં તમારું શું કામ છે, દુકાને કામકાજમાં નાહક તમે શા માટે ડબાડબ કરો છો. શાંતિથી જરા ઘસી અને કાગડા સામે આંગળી કરી અને ડોસો બોલ્યો, પણ ભાઈ કાગડો. હા બાપા કાગડો કાગડો કાગડો, હવે તે કેટલી વાર કાગડો, કાગડા માટે શું છે તે કાગડો કાગડો કરો છો. ડોસો ફરી વાર આંગળી કરીને, ભાઈ કાગડો. એમ બોલે તે પહેલા ઘેલા શેઠે વણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો પછી લખતો લખતો પોતાના મનમાં બળેથી મોટેથી બબડ્યો, ખરેખર સાથે બુદ્ધિ નથી, એ બરાબર સાચું જ છે, આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે, હવે તો ડોસો મરે તો સારું. ડોસાની આંખે આંસુ આવ્યા. એણે જૂના વણોતરને બોલાવી અને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં બાપા કાગડો હા ભાઈ કાગડો લખેલું પાનું મૂક્યું. ઘેલાશાને તેના બાળપણની સગળી હકીકત વણોતરે કહી સંભળાવી. ઘેલાશા સગળું તરત જ સમજી ગયો. દીકરે બાપની માફી માગી અને તે દિવસથી મા બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો. બાલ દોસ્તો, કેવી લાગી તમને આ વાર્તા?

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95.

4 9 5 1 2 9 9 6 8. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 88 9 5 1 2 9 9 6 8 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે

તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી

0: પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેર નો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટ માં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્ય ને ડિજિટલ ફોર્મેટ માં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વાઈફ તો ક્યારે નહીં કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95129668 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129668 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

થાય ને એટલે પિતા જરા જુદા અધ્યાયમાં પ્રવેશ કરતા હોય છે. પોતાના ઘરમાં પુત્રવધુ જુએ ને એટલે પિતાને થાય કે હવે મારે માયા સંકેલવાની છે. અને એવો જ વિચાર દશરથને આવ્યો. રાજા દશરથ જેના મનમાં છે કે હવે હું આ જવાબદારીમાંથી છૂટું. તમે જુઓ ત્યાગ, આપણી આ પરંપરામાં ત્યાગ કેટલો અદ્ભુત જોડાયેલો હતો. એટલે રાજાને થયું કે મેં જીવી લીધું જીવન મારું આખું. અને આમાં રામાયણ કહે છે કે 60,000 વર્ષ સુધી રાજા દશરથે રાજ કર્યું હતું. એટલે તમને થાય કે આ બધાના આયુષ્ય કેટલા. હવે તો 55 ને આપણે ટિકિટ ફાટી જાય છે આપણી, પણ આ તો 60,000 વર્ષ રાજાએ રાજ ભોગવ્યો. અને ત્યાગની પરંપરા, જેમ ગીતામાં ત્યાગની આખી અલગ વાત કૃષ્ણએ કરી છે, તો રાજા દશરથને થયું છે કે હવે મારે ત્યાગ કરવો છે, હવે આ માયા છોડવી છે, જવાબદારી છોડવી છે. રામના વિવાહ થયા છે અને આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની ગાથા.

રામને કેમ દશરથ રાજા તરીકે જોઈ રહ્યા છે, યુવરાજ તરીકેના કારણો તમે જુઓ ને તો એમાં સૌથી મોટું કારણ આ છે કે વિશ્વામિત્ર સાથે યજ્ઞની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણ ગયા, તાડકાને મારી તેને સુબાહુને હટાવ્યા, યજ્ઞની રક્ષા કરી, ત્યારે આર્યાવર્તને રામના પ્રતાપનો પરિચય થયો. આ એ રામ જે હજી તો વસિષ્ઠના આશ્રમમાં રમતા હતા, એટલે ધનુષ પર બાણથી કેરીઓ પાડી હતી, પણ અસુરને માર્યા ત્યારે ખબર પડી કે ના, આપણો દીકરો ખરેખર પ્રતાપી છે. પછી એ રામે જ્યારે અહલ્યાને સન્માન આપ્યું ત્યારે રામનો એક નારી ગૌરવ, નારી સન્માનનો નવો પરિચય આર્યાવર્તને થયો. એટલે દશરથ મનમાં ટીક કરતા જાય છે કે પરાક્રમી તો છે જ, પણ એનામાં વિનય પણ છે. શિવ ધનુષનો ભંગ કર્યો, ફરી એને આખી એની પોતાનો વીરતાનો પરિચય આપ્યો, પણ પરશુરામને શાંત કર્યા ત્યાં રામનો ડિસિઝન પાવર, કે નિર્ણય શક્તિ કેવી છે રામમાં, કે એને પરશુરામ સાથે બાયો ન ચડાવી કે આવો આપણે બંને મેદાનમાં લડી પડીએ. એને પરશુરામને સાંભળ્યા, જાણ્યા અને પોતાના પરાક્રમનો પરિચય આપ્યો, એટલે રામની નિર્ણય શક્તિનો પણ અહીંયા દશરથને પરિચય થયો. એટલે દશરથને થાય છે કે અયોધ્યાને રામથી ઉત્તમ રાજા બીજો મળી ન શકે. એટલે દશરથના આ અવસ્થામાં છે કે જ્યારે એને વિચાર્યું કે હું આ મિતભાષી રામ છે જે પ્રજામાં પ્રિય છે અને મારો પ્રાણ પ્રિય છે, એને તિરસ્કાર તો કોઈનો કરતો જ નથી. રામ શબ્દની સુંદરતા એ છે કે રામ સ્વીકારનું નામ છે. રામ, મહાત્મા ગાંધીજી એવું કહેતા કે રામ શબ્દ બહુ વિશાળ છે અને રામ શબ્દમાં સૌનો સ્વીકાર છે. એટલે દશરથને થયું કે આનાથી ઉત્તમ રાજા અયોધ્યાને મળી ન શકે. એણે પોતાના કુળગુરુ વશિષ્ઠના કાને આ વાત નાખી. સવારે રાજ દરબાર ભર્યો છે, મંત્રી સુમંત હાજર છે, વશિષ્ઠ છે, અને કહે છે કે હે દેવ, હે મંત્રીમંડળ, જુઓ રાજા છે પણ નિર્ણય પોતે નથી લેતો. વિદ્વાનોને પૂછે છે એકવાર કે આ મારા મનમાં વિચાર છે, તમારું શું માનવું છે, તમને યોગ્ય લાગે છે આખી વાત આ મારા મનમાં છે. એટલે દશરથે મંત્રીઓને વાત કરી, કુળગુરુ વશિષ્ઠને વાત કરી, સૌ એકી વાજે આ વાતને વધાવી લીધી કે રામથી ઉત્તમ રાજા બીજો હોઈ ન શકે. તો દશરથ કહે છે કે તો આ મારો વિચાર તમે વધાવી લીધો, તો ગુરુદેવ આગળ હવે મને જ્ઞાન આપો, વાત આપો કે આગળ કઈ રીતે આ વાતને વધાવી છે, શું કરવું છે. હવે એક બહુ મજાની વાત વાલ્મીકી લખી છે કે રામના વિવાહ થયા, દશરથ રાજાએ ચારે પુત્રોને પરણાવ્યા, એ સાથે કઈ કઈ દેશથી ભરતના મામા આવ્યા છે, અને ભરતના મામાએ પોતાની સાથે પોતાના ભાણજને લઈ જવાનું નક્કી કર્યું છે કે હું મારા ભાણજને લઈ જાઉં. એટલે કઈ કઈ દેશમાં પોતાના મામા સાથે ભરત અને શત્રુઘ્ન મોસાળમાં ગયા છે. અહીંયા છે ને મને જરા દશરથનું જરા જુદા પ્રકારનું પાત્ર પરિચય થાય છે, અને આપણા વાલ્મીકી ઋષિ અને તુલસીદાસે છે ને જરાય જજ નથી કર્યા કોઈને, એને ખાલી પોતાની રીતે મૂકી હું એક પાત્ર મૂકું છું, હે ભાવક, હે વાચક, તું તારી દ્રષ્ટિ આ પાત્રને ન્યાય આપજે. તો જ્યારે કથા એવું કહે છે કે કૈકેયીના પુત્ર ભરતને ગાદી મળશે એવું દશરથ વચન આપી ચૂક્યા હતા કૈકેયીના વિવાહ પૂર્વે કૈકેયીના માતા પિતાને, આવું આપણે ત્યાં વર્ણન છે. એનો અર્થ એવો થયો કે ભાઈ કોઈ આમાં વાદ વિવાદ છે જ નહીં, કોઈ સંવાદ જ નથી, ભરતને ગાદી મળશે, કારણ કે કૈકેયીને પરણવા માટે દશરથ આવું વરદાન આપી ચૂક્યા છે, આવું વચન આપી ચૂક્યા છે એવું આપણા પુરાણો અને લોકકથા કહે છે. એટલે જ્યારે ભરત ગયો મોસાળ, એ જ સમયે દશરથને વિચાર આવે છે કે હવે રામનો રાજાભિષેક કરી લો. એટલે અહીંયા જરા એક જે પુત્ર પ્રેમ ને પુત્ર મોહ ની વચ્ચેની ભેદ રેખા છે ને, દશરથ

જ ચૂક્યા છે. અને જ્યારે જ્યારે માણસ વચન ચૂકે છે ને, જ્યારે જ્યારે માણસ વિવેક ચૂકે છે ને, ત્યારે ત્યારે એક મહાભારત થાય છે અને ત્યારે ત્યારે એક રામાયણ સર્જાય છે. તો ભરતની ગેરહાજરીમાં દશરથને વિચાર આવ્યો અને એ નક્કી કરે છે કે રામનો તાત્કાલિક રાજ્યાભિષેક કરીએ. જો આમ આઈડિયલી તો ડિઝાઇન એવી હોવી જોઈએ કે ભરતની હાજરીમાં રામનો રાજ્યાભિષેક થવો જોઈએ. તો વશિષ્ઠ મુનિએ કીધું રાજા દશરથને કે મહારાજ, આજ્ઞા આપી દો મંત્રીમંડળને, આપણે આયોજન કરીએ અને પછી કહેશે કે હવે આ રાજ્યાભિષેક માટે કઈ કઈ સામગ્રીઓ જોશે. તો અહીંયા વશિષ્ઠ સૂચના આપે છે, આજ્ઞા આપે છે. શું છે આજ્ઞા? હે મંત્રીગણ, સોનાના 5 રત્નો, પૂજા માટેના દ્રવ્યો, શ્વેત પુષ્પોની માળા, ડાંગર, ઘી, મદ, અહત, અહત એટલે તરત વણાયેલું વસ્ત્ર જેમાં વચ્ચે સાંધો ન હોય, પાછું એને અહત કહેવાય, એ અહત વસ્ત્ર, શ્વેત છત્ર, સોનાના 100 કળશ, સોને મઢેલા સિંગડાવાળો વૃષભ એટલે કે બળદ, નખવાળું વ્યાઘ્ર ચર્મ, વાઘનું ચામડું, આ બધું આવતીકાલે સવારે અગ્નિશાળામાં પહોંચતું કરો. આ ગુરુદેવની આજ્ઞા થઈ ગઈ અને ધામધૂમથી રામ રાજ્યાભિષેકની તૈયારી ચાલુ થઈ. આખું નગર આસોપાલવ, પુષ્પ અને ધજાઓથી શણગારવામાં આવ્યું. 1,00,000 બ્રાહ્મણોને જમાડવાની વ્યવસ્થા ઉભી કરાઈ. રાજમાર્ગમાં વૃક્ષોમાં રહેલ દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું. જુઓ, વૃક્ષમાં દેવ છે. આપણે ત્યાં સ્વાધ્યાયની એક પરંપરા છે, એમાં પાંડુરંગ શાસ્ત્રી કહેતા કે છોડમાં રણ છોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે, કુંડામાં શ્રી કૃષ્ણ છે, આવું એ કહેતા. એટલે અયોધ્યાના રાજમાર્ગ ઉપર જે વૃક્ષો છે, વૃક્ષોમાં દેવતાઓનો વાસ છે એવું માનીને વૃક્ષોની પૂજા કરવામાં આવી. એટલે તમે જો વૃક્ષ પૂજન આપણી કેવડી મોટી પરંપરા હતી, એનો ટેકો વાલ્મીકિ રામાયણ આપે છે. અને હવે રાજાએ સુમંતને કીધું કે તમે રામને બોલાવો. રાજાએ રામને બોલાવ્યા, રામને ગળે લગાડ્યા છે અને રામ માટે ખૂબ પ્રેમ છે દશરથનો, અને કીધું કે પુત્ર, તને હું યુવરાજ પદ આપું છું, તારે અયોધ્યાના રાજા બનવાનું છે. અને રામનું વર્ણન કરતી વખતે વાલ્મીકિને તુલસીદાસે બહુ ધ્યાન રાખ્યું છે કે ક્યાંય રામનો રાજ્ય માટેનો ભાવ કે મને એ મળી રહ્યું છે જેના માટે હું સર્જાયો છું એવું નથી, કે પિતા તમારી આ આજ્ઞા છે અને ગુરુદેવે આ આજ્ઞા આપી છે તો હું આજ્ઞાનું પાલન કરીશ, હું રાજ્ય ધર્મ નિભાવીશ, આવું રામનું વાક્ય છે. હું રાજ્ય ધર્મ ભોગવીશ નહીં. જુઓ, ભોગવવાની વાત આવે ને ત્યાં મહાભારત થાય અને ધર્મ નિભાવવાની વાત આવે ને ત્યાં રામાયણ આવે. આ ફરક છે, ભોગવવું અને નિભાવવું. નિભાવવામાં આખી રામાયણ છે, ભોગવવામાં આખું મહાભારત છે. એટલે રામે પિતાને પ્રણામ કરીને કીધું કે પિતાજી, હું તમારી ઈચ્છાનું સન્માન કરીશ. જુઓ, આ બોલતી વખતે રામને ખબર નથી કે પિતાની એક મોટી ઈચ્છા કેતા અનિચ્છા એનું પણ રામે પાલન કરવાનું છે. ધર્મ શબ્દ બહુ રસપ્રદ છે. નરેન્દ્ર કોહલી એવું કહે છે, નવલકથાકાર, કે ધર્મ છે ને એ માટીનો પિંડો છે નદી કાંઠે. એ માટીનો એવો પિંડો છે જેમાંથી તમે ધારો એ આકાર આપી શકો. સૌ પોત પોતાની સમજ પ્રમાણે પોતાના ચાકડા ઉપર એ ધર્મનો પિંડો મૂકે છે અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે એક વાસણ બનાવે છે અને પછી એ નક્કર જે આકાર આવે છે એને ધર્મનું નામ આપે છે. પણ ધર્મ તો પેલો નદીનો એક કાંપ હતો, તમે બનાવેલું વાસણ નહીં. એટલે ધર્મની વ્યાખ્યા બહુ અઘરી છે એ રીતે. તો અહીંયા રામે કીધું કે હું રાજ્યધર્મનું પાલન કરીશ. દશરથ એકદમ પ્રસન્ન છે, કારણ કે હવે રામ રાજા બનવાના છે. રાજા દશરથે રામને કેટલીક સૂચનાઓ બંધાવી છે કે હે પુત્ર, રાજા બને તો શું ધ્યાન રાખવાનું છે તારે? જુઓ, પ્રજાનું કલ્યાણ. ભાવનગરના મહારાજા સાહેબ હતા કૃષ્ણકુમારસિંહજી, એનું એક વાક્ય બહુ અદભુત છે, મારી પ્રજાનું કલ્યાણ થજો. તમે જુઓ, આ એક વાક્યમાં રાજાનું આચરણ અને રાજાનું ધર્મ, એનું કર્તવ્ય, એનું દર્શન થાય છે તમને. એટલે પિતા કહે છે કે પ્રજાનું કલ્યાણ કરજે, ઋષિમુનિઓને સન્માન આપજે, સત્કર્મ કરજે અને ન્યાય રાજ્યની સ્થાપના કરજે. પિતાનું આ એક એક વાક્ય રામ મનમાં ઉતારે છે. મને લાગે છે કે આ બધા ગુણધર્મો ભેગા થાય ને ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય. અને દશરથની વાતને રામે પ્રણામ કરી સ્વીકાર્યા છે. અને હવે રાજા છેલ્લું વાક્ય કહેશે કે હે પુત્ર, નિષ્ઠાવાન માણસનું મન પણ નિયતિના બળે ક્યારે બદલાઈ જાય એ કશું કહેવાય નહીં. આ વાક્ય બોલતી વખતે રાજાના મનમાં ક્યાંક ભરત હશે, મને એવો પ્રશ્ન થાય છે કે અત્યારે ભરતની ગેરહાજરીમાં આ બધું દશરથ કરી રહ્યા છે. શું દશરથને એવું બીક હતી કે ભરત હશે? અને ભરત અગર ત્યાં હોત, જો ભરતની હાજરી હોત તો ભરત એવું કહેત કે ગાદી તો મને મળવી જોઈએ? આવું પિતાના મનમાં ક્યાંય હશે? આનો જવાબ વાલ્મીકિ નથી આપતા, તુલસીદાસ પણ નથી આપતા, આપણી બુદ્ધિ ઉપર છોડે છે. આપણા પુરાણોની એ પણ સુંદરતા છે કે આપણા વિનમ્રતા અને આપણા વિવેક ઉપર એ છોડી દેશે.
અડધું વાક્ય લખી છોડી

છે. મારા મારા દાદા એવું મને કહેતા કે પુરાણોમાં બે લખાયેલા શબ્દની વચ્ચે એક જગ્યા હોય છે, એ જગ્યા એટલે હોય છે કે વાંચનારે પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે એ જગ્યા ઉકેલવાની છે. તો અહીંયા રામાયણે એ ખાલી જગ્યાઓ બહુ છોડી છે અને અહીંયા એ ખાલી જગ્યા વાલ્મીકી ઋષિએ મૂકી દીધી છે કે નિષ્ઠાવાન માણસનું મન પણ ગમે ત્યારે બદલાઈ શકે. રામ આવ્યા છે પોતાના માતા કૌશલ્યા પાસે. કૌશલ્યા યુક્ત ભગવાન વિષ્ણુની એ પૂજા કરી રહ્યા છે, બાજુમાં સીતા બેઠા છે. જુઓ અહીંયા આ એક દ્રશ્યમાં વાલ્મીકી આપણે દ્રશ્ય આપી રહ્યા છે તુલસીદાસ, કે સાસુઓનો સંબંધ કેવો હતો, કે બંને સાથે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરી રહ્યા છે. અને માતા કહે છે કે મારા રામ સમર્થવાન બને, મારા રામની તમામ ઈચ્છાઓ પૂરી થાય અને મારા રામની સંકલ્પ શક્તિ દ્રઢ થાય. માતાએ આજે માગ્યું ને, મારા રામની સંકલ્પ શક્તિ દ્રઢ થાય, એ માની યાચના રામને કેટલી કામ લાગવાની છે આગળના સમયમાં. અને લક્ષ્મણ આવ્યા છે, સુમિત્રા છે, અને રામ આવીને વાત કરે છે કે પિતાએ આવી એક ઈચ્છા વ્યક્ત કરી છે કે મને યુવરાજ પદ સોંપવાના છે. કૌશલ્યા અતિ પ્રસન્ન છે, રામને ગળે વળગાડીને કહે છે કે મારી તમામ જે આ પૂજા અર્ચના છે સાર્થક થઈ. સીતા પ્રસન્ન છે કારણ કે રામ રાજા બનવાના છે. અહીંયા હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ નથી, રામ રાજા બનવાના છે એનું ગૌરવ છે. હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ દ્રૌપદીને હતું, સીતાને નહોતું. એટલે સીતા પ્રસન્ન છે કે રામ હવે રાજા બનવાના છે. હવે રાજા બનતા પૂર્વેની વિધિ બહુ રસપ્રદ છે. સીતાના રામ બંને કુળગુરુ વશિષ્ઠને મળવા ગયા છે અને વશિષ્ઠે દીક્ષા આપી છે, એને સૂચના આપી છે કે આજ રાતે તમારે બંને ઉપવાસ કરવાનો છે. હવે અહીંયા બહુ રસપ્રદ શબ્દ છે, આજે તમારે બંને ઉપવાસ કરવાનો છે. તમને ખ્યાલ છે આપણા પુરાણોમાં ઉપવાસને માત્ર શરીર પૂરતો સીમિત નથી રાખ્યો, મન સાથે પણ ઉપવાસને જોડ્યો છે. હું એકાદશીનું વ્રત કરું પછી પાંચ કેળા ખાઈ જાઓ, અડધો કિલો સૂકી ભાજી ખાઈ જાઓ, આમ તો દાણા પણ હવે તો સિંગ દાણા તો ફરાળમાં આવે જ તે, હવે તો પીઝા પણ ફરાળી આવ્યા છે પાછા, તો જાત ભાતના આપણે રસ્તાઓ શોધી લઈએ છીએ. અહીંયા રામને ને સીતાને ગુરુએ કીધું કે મન કર્મ વચનથી ઉપવાસ કરવાનો છે. એટલે એ સમયે એ લોકો એ રાત્રે બંને દર્ભ પર સુવાનું છે, અન્ન જળનો ત્યાગ કરવાનો છે અને પાણી પી અને દીક્ષા આપી કે યજ્ઞશાળામાં. જુઓ યજ્ઞશાળામાં રામ અને સીતા સૂતા શું કામ, કે મનમાં પણ વિકાર ન આવે. પોતાના છત્ર પલંગ પર તમે સૂતા હશો તો કદાચ તમારું મનમાં વિકાર જાગે, કદાચ તમારા શરીરની ભૂખ ઉઘડે. એટલે ગુરુદેવે કીધું કે આજે તમારે યજ્ઞશાળામાં રાત વિતાવવાની છે, દર્ભ એ દર્ભ પર સુવાનું છે, ફળ પણ નથી ખાવાના. રામ સીતાએ સ્નાન કર્યું, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. મને થાય કે રાજા તરીકેની જવાબદારી આપતા પહેલા આ કયા પ્રકારનું તમારું જુઓ કસોટી છે તમારી. અને સીતાને રામ એ કસોટીમાં પારંગત નીવડ્યા છે, એને સ્નાન કર્યું, યજ્ઞશાળામાં દર્ભ પર બેઠા છે અને કુળદેવતાઓનું સ્મરણ કરી રહ્યા છે. આખી અયોધ્યા આનંદ મંગલ છે કારણ કે કાલે રામ રાજ્યની સ્થાપના થવાની છે. રામ જેના રાજા બનવાના હોય એ નગરીનો હરખ તો રામ આયંગે તો દીપક જલાયંગે, આપણે બધાએ દિવાળીમાં ખૂબ ગાયું, પણ રામ આયંગે તો દીપક જલાયંગે, હવે રામ રાજા બનેંગે તો ક્યાં ક્યાં કરેંગે, આવી ભાવના અત્યારે અયોધ્યાના મનમાં છે. આનંદ મંગલ છે, નૃત્યો ચાલે છે, કીર્તનો ગવાઈ રહ્યા છે, શણગારી ચાકે અયોધ્યા, લોકોએ ઘરની બહાર રંગોળી કરી છે, દીવાઓ પ્રગટાવ્યા છે, ચારે બાજુ જાત ભાતના પકવાન બની રહ્યા છે, એની સોડમથી અયોધ્યાનું આકાશ પકવાનોની સોડમથી મગમગી રહ્યું છે. અને સારા કામમાં સો વિઘ્ન, અને અયોધ્યામાં સો વિઘ્નનું એક નામ છે મંથરા. એક દાસી મહેલના ઝરોખે બેઠી બેઠી અયોધ્યાના આખા આનંદ મંગલને જોઈ રહી છે. અને દાસી જો મંથરા છે ને, હું માનું છું વ્યક્તિ નથી, મંથરા એક વિચારનું પ્રતિનિધિત્વ છે, રૂપક છે. એ મંથરા આ મંગળને જોઈ રહી છે અને એના મનમાં એક અમંગળ વિચાર જન્મ્યો છે. જ્યાં જ્યાં ગામ છે ત્યાં ઉકરડો છે એવું આપણા વડવાઓ કહેતા, તો અયોધ્યા આટલી પવિત્ર છે, આટલી ઉત્તમ છે, એની વચ્ચે પણ મંથરાનું સ્થાન હતું. તો આપણા રામાયણના રચયિતાઓ કહે છે કે મંથરા તો હશે જ, પણ મંથરાઓ સાથે ડીલ કેવી રીતે કરવી એ પણ તમારી વિનમ્રતા અને તમારા વિવેક ઉપર આધાર રાખે છે. મંથરાએ નક્કી કર્યું કે આ અયોધ્યાનું આખું જે મંગળ છે, આ જે ઉત્સાહ છે, એ ઉત્સાહ રામ તરફી છે. અને મંથરા દાસી હતી કૈકેયીની, કૈકેયી દેશમાંથી આની સાથે આવી હતી. કૈકેયીની સાથે આપણે તે પરંપરા હતી ને કે રાણીઓ સાથે દાસીઓ આવતી, અને ધાત્રી હતી, દૂધ પાઈને મોટા કરે એને ધાત્રી કહેવાતી. તો કૈકેયીને મોટી થતા એણે જોયેલી એ ધાત્રી
જેને કઈ કઈ ને તો મોટી કરી પણ ભરતને પણ મોટો કર્યો, એટલે પોતાનો માં તરીકેનો અધિકાર

એ ભરત ઉપર જોતી હતી. એણે જોયું કે જો રામ રાજા બને તો શું થાય. આપણે માનીએ કે રામ રાજા બને તો ન્યાયની સ્થાપના થાય, સમૃદ્ધિ આવે અને ચોતરફ આનંદ થાય. પણ મંથરાનો વિચાર એવો નહોતો, મંથરાની અનુભૂતિ જરા જુદી હતી કે જો રામ રાજા બને તો દાસ બને ભરત, ને દાસી બને કઈ તો શું કરી શકાય. એના માટે જે મંથરા વાણી, આપણે ત્યાં શબ્દ છે ને કે મંથરા વાણી ને કઈ કાન, આપણે ત્યાં એક નામ પડી ગયું છે, એ મંથરા વાણી હવે શું કરવાની છે અને કઈ રીતે અયોધ્યાના રંગમાં ભંગ પડ્યો અને એ ભંગ અને જે એ રંગ રેળાયો, રંગ રોળાયો, આમ તો રેળાયો કરતા રંગ રોળાયો, એ રોળાયેલા રંગે કેવા કેવા કાળા આકારો અયોધ્યાને સુખના કેનવાસ ઉપર ઉભા કર્યા છે એની વાત આપણે આગળના અંકમાં કરીશું. રામાયણ એવું કહેવાય છે કે આદર્શ જીવન, આદર્શ સંસાર, આદર્શ ઘર અને આદર્શ રાજ્ય, એના તમામ લક્ષણો જો તમારે ક્યાંય જોવા હોય તો એનો જવાબ રામાયણ છે. રામાયણ છે વ્યક્તિ અને વિચારના બે કિનારા પર વહેતી એક એવી નદી છે જેના જળમાં ત્યાગ છે. અને ત્યાગ શબ્દ બહુ મોટો છે. આ ત્યાગ શબ્દ હું બોલું એટલે આખી આખી રામાયણ અને મહાભારત આવી જાય છે, કૃષ્ણ અને રામ આવી જાય છે. સ્વીકાર શબ્દ છે ને, આપણને લાગે કે ત્યાગનો વિરુદ્ધાર્થી શબ્દ કયો, વિરોધાભાસ, તો આપણને લાગે સ્વીકાર. પણ મજા એ છે આપણા પુરાણોની કે સ્વીકાર શબ્દમાં પણ આપોઆપ ત્યાગ આવી તો જાય જ છે. તમે કોઈ વાતનો સ્વીકાર કરો છો કે હું સ્વીકારી લઉં છું, એની સાથે ત્યાગ જોડાય છે. હવે મારે જે વાત કરવી છે એ ત્યાગની વાત છે, સ્વીકારની વાત છે. રામ જે સ્વીકારશે એમાં દશરથનો ત્યાગ છે, અને દશરથનો ત્યાગ છે એમાં રામનો નહીં સમગ્ર સંસારનો સ્વીકાર છે. તો રામાયણની એ મહત્તા છે કે તમે કોઈ પણ ખૂણેથી, કોઈ પણ છેડેથી પ્રવેશ કરો ત્યાં રામનું એક સરખું સ્વરૂપ તમને જોવા મળશે, જેને ન સુખ છે, ન દુઃખ છે, ન પીડા છે, ન પ્રેમ છે, એક ભાવથી રામ સૌને જોઈ રહ્યા છે અને ભાવનું નામ છે ધર્મ. આગળના એપિસોડમાં આપણે જાણ્યું કે આખી અયોધ્યા રામ રાજાભિષેકના ઘેનમાં છે, મદમાં છે, ઉત્સાહ છે, શેરીઓ શણગારી છે, નર નારી સુંદર વસ્ત્રાભૂષણોમાં સજ્જ છે અને સૌ કોઈના આંખોમાં એક સ્વપ્ન, એક દ્રશ્ય જોવા માટે તલપાપડ છે કે અયોધ્યાના રાજ સિંહાસન પર રામલલ્લા બિરાજમાન થશે. અને રામને જોવા માટે અયોધ્યા નગરીની બહાર ભીડ લાગી છે. દેશ દેશાવરથી નર નારીઓ આવી રહ્યા છે, સૌએ પોતપોતાના પ્રાણીઓને શણગાઈ રહ્યા છે, વૃષભ અને ગાયોને શણગાઈ રહ્યા છે. આંગણામાં તુલસી ક્યારે દીવા કર્યા છે, ઘીના દીવા. જો આ દીવાનું અજવાળું છે કે આપણે દિવાળી સુધી આગળ આવવાનું છે, આ દીવાનું અજવાળું રામના નગરમાં દ્વિરાગમન સાથે પણ જોડાયેલું છે. એટલે આખી અયોધ્યા અત્યારે અજવાળામાં છે, કારણ કે રામ છે ને અજવાળું છે. અંધકાર હોય ત્યાં રામ ન હોય, અને જ્યાં જ્યાં અંધકાર હોય ત્યાં રામનું નામ છે એ બહુ મોટો દીવો બને છે. કદાચ એટલા માટે ગાંધીજીની પેલી જે ઘરમાં કાંબાળા બેન હતા રંભા, એણે કહેલું કે મોહન અંધારાની બીક લાગે છે તો રામ નામ બોલ. અને ગાંધીજીએ વાતને પકડી રાખી, એટલે અંધારું અને રામનો બહુ સંબંધ છે. એટલે કદાચ જ્યારે જ્યારે માણસ લાચાર થાય ને ત્યારે ત્યારે રામને યાદ કરે છે. એટલે નિરાધારનો આધાર છે રામ. એટલે હું માનું છું કે જ્યારે 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજીની છાતી ઉપર બે ગોળીઓ વિંધવામાં આવી, ત્યારે આધાર, ગાંધીજીના તમામ આધાર જતા રહ્યા. એ વખતે ધરતી ઉપર જે પડતી વખતે ગાંધીજી બોલ્યા છે હે રામ, એ પણ મને લાગે છે પેલી રંભાનું વેણ હશે કે જ્યાં તને આધાર જોઈએ ત્યાં રામને યાદ કરજે. એટલે આખી અયોધ્યા રામ નામનું અજવાળું હથેળીમાં લઈને ચાલી રહ્યું છે, કારણ કે આજે રામ રાજ્યાભિષેકનો દિવસ છે. તો અયોધ્યાની આ સ્થિતિ હોય તો કૌશલ્યા, સુમિત્રા, સીતા, લક્ષ્મણ, બાકીના બધા લોકોની શું સ્થિતિ હોય. રાજા દશરથને લાગે છે કે મારા પિતૃઓનું પુણ્ય છે આજ સાર્થક થયું, આજ મારી તમામ ચિંતાઓ જતી રહી. પણ એ વખતે સોળે કળાએ ખીલેલો ચંદ્રમા છે એ ગ્રહણ વગર અધૂરો, ગ્રહણ લાગે તો તમને પૂનમના અજવાળાની પણ મહત્તા સમજાય. એટલે મંત્રાનું હોવું પણ બહુ જરૂરી છે જીવનમાં, કારણ કે મંત્રા છે તો તમને સંપનું મહત્વ પણ સમજાય, મંત્રા છે તો તમને સંકીર્તનનું મહત્વ પણ સમજાય. જો કંસ નથી તો મથુરા નરેશ કૃષ્ણ નથી, અને જરાસંઘ નથી, કાલ્યવાહન નથી તો દ્વારિકાધીશ નથી. એટલે આ જે દેરાણી ને જેઠાણીની જોડ રે ભવાનીમાં એ બહુ રસપ્રદ છે આપણી કથાઓમાં.
એટલે મંથરા જોઈ રહી છે આખું.

રહેશે કે આખી અયોધ્યા આનંદ મંગલ કરે છે, મારે કઈ કરવું પડશે, હું ધાત્રી છું, દૂધ માતા છું, ધાવ માતા છું, મારે ભરત માટે કઈ કરવું પડશે, મારે મૂર્ખ કઈ કઈ માટે કઈ કરવું પડશે, એ તો મને ખબર નહીં શું કરી રહ્યા છે. આનંદ મંગલમાં એણે એક વાર રામની ધાત્રી સામે આવતી દાસીને ઉભી રાખી, એક મિનિટ ઉભી રે, આ સોળ શણગાર સજીને તું જાય છે શું? ધાત્રી પ્રસન્ન થઈને કીધું કે મંત્રા તમને નથી ખબર, આવતીકાલ સવારે રામનો રાજ્યાભિષેક થવાનો છે. મંત્રા મનોમન બોલી કે બરાબર છે, જે મેં સાંભળ્યું હતું એ ખોટું નહોતું. ઉતાવળા પગે મંત્રા પહોંચી છે કૈકેયીના ભવનમાં. ત્રણેય રાણીઓના સ્વતંત્ર ભવનને કૈકેયી દશરથની અત્યંત પ્રિય રાણી હતી. અચ્છા, આપણા પુરાણોની કથાઓને માનીએ તો કૈકેયી પાસે યોદ્ધા પણ હતી, એનામાં શસ્ત્રકળા હતી, અને મૂળશંકરભાઈને બધાએ તો કૈકેયીને બહુ વિદુષી નારી તરીકે બતાવી છે. નાનાભાઈ લોકો કહે છે, નાનાભાઈ ભટ્ટ, કે કૈકેયી એટલી વિદુષી નારી હતી કે સમગ્ર આર્યાવર્ત ઉપર નજર રહેતી એની. એને ખબર હતી કે દક્ષિણમાં દ્રવિડોની પાછળ રાવણ લાગ્યો છે, રાવણ ધીમે ધીમે ઉપર આવવાનો છે. ગુજરાતી નવલકથામાં એક આવી કૈકેયી પણ છે જેણે યુક્તિપૂર્વક રામનો રાજ્યાભિષેક ટાળ્યો છે. મેં કહ્યું સાહિત્યની મજા છે, બારણાઓ ખુલી રાખે છે પુરાણોની કથાઓના. મંત્ર આવી કૈકેયીની પાસે ને કૈકેયી તો આરામ કરી છત્ર પલંગ ઉપર સોઈ રહી છે. જગાડી ઊંઘમાંથી કે તું ઊંઘમાં નહીં ઘેનમાં છે, અને જાગ કારણ કે આજે સુઈશ તો તારું ભવિષ્ય સૂતું રહેશે, આજે નહીં જાગે તો તારું સૌભાગ્ય નહીં જાગે. કૈકેયી કહે છે કે મંત્રા કેમ આવી રીતે ઉખાણાની જેમ વાતો કરે છે, કે વાત શું છે? તો કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. કૈકેયી આનંદ મંગલમાં, મારો રામ રાજ્યાભિષેક, મારો રામ રાજા બનવાનો છે. જો આ કૈકેયીને તમે નથી ઓળખતા, વાલ્મીકી અને તુલસીદાસની આ કૈકેયીથી તમે અજાણ છો, એટલે તમારી સામે કૈકેયી છે ટેલિવિઝનની વેમ્પ છે, પણ આ કમોલિકા નથી, આ આ કૈકેયી છે. આની વાત જુદી છે, કારણ કે રાજકન્યા છે, વિદુષી નારી છે, રાજપત્ની છે, અને ભરત જેવા સદભાવી પુરુષની માતા છે. એટલે કૈકેયી આનંદ મંગલ આવી કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે, વાહ, આ તે મને ઉત્તમ સમાચાર આપ્યા છે. એવું કહી કૈકેયી તાત્કાલિક ગળામાંથી સુવર્ણહાર મંત્રના હાથમાં મૂક્યો. આ મારો ઉપહાર છે દાસી, તું અતિ પ્રસન્ન, મને તે મને બહુ પ્રસન્ન કરી છે, મંગળ સમાચાર આપ્યા છે. પેલી મંત્રાએ હારનો ઘા કર્યો અને કીધું છે કે મૂર્ખ છે તું, મૂઢ છે. હવે અહીંયા થાય કે પેલી રાજરાણી હતી, અને રાજરાણીને કોઈ એમ કેમ કહી શકે મૂઢ છે, મૂર્ખ છે, પણ મંત્રા એટલે કહી શકે કારણ કે ધાત્રી હતી, ધાવ માતા હતી. એને કદાચ કૈકેયીને પણ મોટી કરી છે ત્યાં કૈકેયી દેશમાં, અને એ જ ભાવ તેને ભરતને મોટો કર્યો છે. એટલે અબાધિત અધિકાર છે મંત્રાનો કૈકેયીના ભવનમાં આ રીતે વિધાઉટ પરમિશન એન્ટર થવાનું. બાકી તમે કહો મહારાણી કૈકેયીને કે મંત્રા તમને મળવા માંગે છે, એ ડિઝાઇન એને પણ ફોલો કરવી પડે, પણ આ મંત્રા છે. તમે જુઓ, કુકર્મ છે ને, ખરાબ વાણી છે ને, અધર્મ છે ને, અને દુર્ગતિ છે કે દુર્સંગતિ છે, એને પરમિશનની જરૂર નથી પડતી, સિદ્ધિ આવી જાય છે. સારા વિચારોને આવવા માટે તમારે તપ કરવું પડે છે, સાધુ પુરુષનો સંગ કરવો પડે છે, સારા માહોલમાં બેસવું પડે છે, પવિત્ર વાણી સાંભળવી પડે છે, ત્યારે સદવિચારો તમારી પાસે આવે છે. પણ દુર્વિચારોને મંજૂરી નથી જોઈતી, એ તરત આવી જાય છે. એટલે ખરાબ વિચાર આટલી ઝડપથી ગાંડા બાવળની જેમ આપણા મનમાં ખરાબ વિચારો ઉગે છે, અને સદવિચારો છે ને એને વડની જેમ ઉછેરવા પડે છે, બહુ સાચવવા પડે છે, નાગરવેલના પાનની જેમ પંપાળવા પડે છે. એટલે વિધાઉટ પરમિશન મંત્ર આવી ગઈ છે અને કહે છે કૈકેયી તું મને ઉપહાર આપે છે, તું મને ઉપહાર આપી રહી છે, પણ જીવન તને ઉપહાર નહીં આપે, જીવન તને દાસીત્વ, દાસી બનવાનું દુઃખ આપશે. આજે હું તારી દાસી છું, તું ટેવ પાડ, મારી પાસે શીખ, હું તને ટિપ્સ આપું, કારણ કે તારે દાસી બહુ જલ્દી બનવાનું છે કૌશલ્યાની. હવે જો અહીંયા કૈકેયીના ભવા સંકોચાયા કે તું કેવા શું માગે છે, રામ રાજા બનીમાં હું દાસી શું કામ બનું? મંત્રા કહે છે એ તો સમજાવું છું, જો રામ રાજા બન્યો તો ભરતને કાંઈ નહીં મળે, અને રામ રાજા બન્યો એટલે કૌશલ્યા રાજમાતા બની, અને રાજાની માતા બની એટલે તું એની દાસી કહેવાય, કારણ કે તું કૌશલ્યાથી નાની છે. હજુ જો કૈકેયીના સત્કર્મ જાગૃત અવસ્થામાં હતા, એટલે કૈકેયીએ કીધું કે ના, એવું ના બની શકે, કારણ કે રામ તો ભરતને, લક્ષ્મણને, શત્રુઘ્નને, ત્રણેયને પ્રાણથી પ્રિય છે. આ ભાઈઓ પોતાના ભાઈઓને રામ બહુ પ્રેમ કરે છે, એટલે હું ના માનું કે રામ આવું કશું કરે. અહીંયા મંત્રા કહે છે કે રામ આવું નહીં કરે, રાજસત્તા એની પાસે કરાવશે, સિંહાસનનો મધ
અને માથે આવતો મુગટ

ભલભલાની બુદ્ધિ ભ્રષ્ટ કરી મૂકે છે. સુવર્ણ છે, સત્તા છે, એ રામનો અવાજ, રામનો ટોન, રામના આચાર વિચારને બદલી નાખશે. એકવાર રાજા રામ બન્યા, ભરતને દેશવટો આપશે. શું ખબર ભરતને કારાવાસની સજા પણ આપે, શત્રુ ગણીને ભરતને મારી પણ નાખે. તું વિચાર કર, ભરત વગરનું તારું જીવન, અથવા સત્તા વગરના ભરત વાળું તારું જીવન. અને પછી જુઓ, કઈ કઈ ના મનમાંથી પણ મંત્ર યાદ કરાવશે. યાદ છે પૂર્વે એક સમય તે કૌશલ્યનું અપમાન કર્યું હતું, એ અપમાન યાદ છે? હવે અહીંયા વાલ્મીકી અને તુલસીદાસ દૂર ખસે થોડા, કે સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે છે, આ રાજભવનની સ્ત્રીઓ સ્વાભાવિક રીતે કાંઈક મીઠી કહેવાય ને, એકદમ અણગમા આવ્યા હોય, એક નાની મોટી એવી ઘટનાઓ બની હોય કે જ્યાં માન અપમાનની વાત ઉગી હોય. પણ રાણીઓને મન એ માન અપમાન નહોતું, દાસીઓને મન હતું. એટલે દાસીઓએ બાંધી રાખ્યું હતું, એટલે મંથરા રાજી થઈ હતી, કે મંથરાએ મનમાં માની લીધું હતું કે કઈ કઈ એ કૌશલ્યનું અપમાન કર્યું છે. કદાચ કૌશલ્યના મનમાં પણ નહોતું અને કઈ કઈના મનમાં પણ નહોતું, પણ દાસી ભાવે પકડી રાખ્યું હતું. એટલે યાદ કરાવીને કહે છે કે તે અપમાન કર્યું હતું કૌશલ્યાનું. કઈ કઈને કદાચ એક ક્ષણે અપમાન યાદ નહીં આવ્યું, પણ દાસી આવું યાદ રાખ્યું, એનો અર્થ એવો પણ થયો કે કૌશલ્યાની દાસી યાદ રાખ્યું હશે. પછી બંને દાસીઓ ભેગી થઈ ત્યારે વાતો કરીએ છીએ કે તારી સ્વામીનીએ તો મારી સ્વામીનું અપમાન કર્યું. અહીંયા બુદ્ધિનું એક ચકડું આખું બદલાય છે. કઈ કઈ નથી, વાતો ગંભીર છે. મંત્રા કહી રહી છે, કહે છે કે તું વિચાર, ભરતના હાથમાં સત્તા નથી, તારા હાથમાં સત્તા નથી. રામ રાજા બન્યો એટલે આપણા લોકોને લાગે છે કે સૂર્યોદય છે, પણ આપણા સુખનો સૂર્યાસ્ત છે. ને કઈ કઈ કહે છે કે મંત્રા તારી વાતો સાચી, પણ અમારે કરવું શું? જો મંત્રા કેવું કેવું યાદ રાખે છે, કઈ કઈનું કિરદાર ઉત્તમ હતું એનું ઉદાહરણ તમને અહીંયા વાલ્મીકી બતાવે છે, કે જેમ કૌશલ્યનું અપમાન એને કર્યું એવું કઈ કઈને ખબર નહોતી, એવું એ મનમાં નહોતું, પણ મંત્રાએ યાદ રાખ્યું હતું. એમ મંત્રાએ કઈ કઈના બે વચન પણ યાદ રાખ્યા હતા. એટલે વાલ્મીકી ઋષિ ને તુલસીદાસ એવું નથી કહેતા કે હા મંત્રા બરાબર છે, હવે પેલા બે વરદાન મેં દશરથ પાસે માગેલા એ અત્યારે માગું. ના, એવું નથી કર્યું. એમણે મંત્રાના મોઢે બોલાવડાવ્યું છે. મંત્રાએ કીધું કે મહારાણી, પૂર્વે મહારાજા દશરથ સાથે તું યુદ્ધ પર ગઈ હતી. હવે જુઓ, એ મેં કહ્યું કે એ કેમ યોદ્ધા છે, તો દશરથ સાથે યુદ્ધ પર ગઈ હતી અને કહે છે કે દેવોનું દાનવો સામે યુદ્ધ ચાલતું હતું અને દંડકારણ્ય પાસે વજયંત નગરના તિમિધ્વજ નામનો અસુર યુદ્ધે ચડ્યો હતો અને રાજા દશરથ લડતા હતા. અને એ વખતે તું રથ ચલાવતી હતી. રાજા દશરથ ઘવાયા અને ઘવાયા ત્યારે એ રથની લગામ તે હાથમાં પકડી રાજાના પ્રાણને બચાવવા તું ભાગી. તે રથ હંકાર્યો અને રાજા દશરથના પ્રાણની રક્ષા થઈ. એટલે રાજાએ પ્રસન્ન થઈને તને કીધું કે રાણી કઈ કઈ માગો, તમને શું આપું. એક ક્ષણે તે કહ્યું કે અત્યારે તો કઈ માગવું નથી મારે, અત્યારે કોઈ ઈચ્છા નથી મારી. રાજાએ કીધું કોઈ પણ બે વચન માગી લો. આપણે પેલા વાત કહી હતી કે અતિ પ્રસન્ન હોય ત્યારે વચન ના આપવા અને દુઃખી હોય ત્યારે પ્રતિજ્ઞા ન કરવી. પણ રાજાએ કીધું કે કોઈ પણ વચન, બે વચન માગો. ને કઈ કઈ કહે છે કે જરૂર પડે ત્યારે માગીશ. હવે અહીંયા મજા લોકકથાની છે. લોકકથામાં તો એવું પણ છે કે રાજા દશરથના રથનું પૈડું જે છે એ પૈડામાંથી જે પેલું ખીલો હોય બરાબર એ ભાંગી ગયો, એટલે પૈડું બહાર નીકળતું હતું. આ લોકકથા કહે છે. એ વખતે કઈ કઈ પોતાની આંગળી રથના પૈડામાં રાખી અને કઈ કઈની આંગળીના આધારે રથનું પૈડું ફરતું રહ્યું, પૈડું બચ્યું, દશરથે યુદ્ધ કર્યું અને દશરથ યુદ્ધ જીત્યા. જ્યારે દશરથને ખબર પડી કે પોતાની આંગળી આડી રાખીને કઈ કઈ રથને બચાવ્યો, ત્યારે કીધું કે માગો કઈ કઈ તમને શું આપું. આ લોકકથા કહે છે. પ્રેક્ટિકલી તમે આમ વિચારવા જાઓ કે કેવી રીતે શક્ય થયું છે રથના પૈડામાં આંગળી આમને તેમને, પણ લોકકથાની મજા એ છે કે લોકકથાને કહે છે કે અમને લોજિક સાથે કોઈ લેવા દેવા નથી, અમને લોક સાથે લેવા દેવા છે, પરંપરા સાથે લેવા દેવા છે. એટલે આ લોક પરંપરાની કથા છે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્તે શ્રોતા મિત્રો, મારો આ વાર્તાલાપ થોડીક નવી વાત લઈને આવ્યો છું તમારી પાસે. ધુરંધર એક અને હમણાં ધુરંધર ટુ રિલીઝ થઈ ગયું, ઓટીટી પ્લેટફોર્મ પર પણ આવી ગયું. મને લાગે છે કે જે રીતે આ ફિલ્મનો પ્રચાર અને પ્રસાર થયા છે અને સત્ય ઘટનાઓ પર આધારિત છે, લગભગ કોઈએ આ નહીં જોયું એવું બને નહીં. એમાં જે વાત છે એ વાતને અનુસંધાનમાં હું તમને ભવેન કચ્છીએ વાત જે કરી છે વિવિધા કોલમમાં. ઓરિજિનલ ધુરંધર, અને મને લાગે છે આ સમગ્ર દેશવાસીઓએ આ જાણવાની જરૂર છે. તો આવો હું શરૂઆત કરું છું. મૂળ પ્રેરણા મળી ધુરંધર ફિલ્મની, અને ધુરંધર ફિલ્મ એટલી ચર્ચાસ્પદ બની અને તેથી જ મને લાગે છે જે બહુ જ લબ્ધ પ્રતિષ્ઠિત લેખક છે એમણે આ શતદલપૂર્તિમાં આ વાત કરી છે, તમારી સમક્ષ રજૂ કરું છું. અને ખરેખર સાચા ધુરંધર કોણ છે, કોણ હતા એ જાણવું આપણા સૌ માટે જરૂરી છે. ચાલો તો હેડિંગ અને સબ હેડિંગ એ અમારી પદ્ધતિ છે. ઓરિજિનલ ધુરંધર આર એન કાવ, નામ બરાબર યાદ રાખજો, આર એન કાવ, ઓરિજિનલ ધુરંધર. ભારતની જાસૂસી સંસ્થા રો ની સ્થાપના કાવ સાહેબે કરી હતી. તેમણે 250 જાસૂસોની ટીમ બનાવી જેઓ કાવ બોઇઝ તરીકે ઓળખાતા. કાવને CIA અને મોસાદ જોડે પણ વિશ્વસનીય સંબંધ હતા. આ મેઇન હેડિંગ અને સબ હેડિંગ થી તમને ખ્યાલ આવશે કે ભવેનભાઈએ કેટલી સચોટ વાત કરી છે, અને તમને આ ટોક પછી પણ લાગશે કે ખરેખર આ જાણવું જરૂરી છે. ભારતની સરહદો પર જ્યારે દુશ્મન તરાપ મારે છે ત્યારે આપણને સૈનિકો યાદ આવે છે, પણ એ સરહદની પહેલે પાર દુશ્મનના ઘરમાં ઘૂસીને તેના મનસૂબા તોડી પાડનાર અદ્રશ્ય યોદ્ધાઓ વિશે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. આપણે અસલી ધુરંધરને યાદ કરવાની જરૂર છે, જેનું નામ સાંભળીને પાકિસ્તાન અને ચીનના ગુપ્તચર વિભાગોના કપાળે પરસેવો વળી જતો, છતાં તે માણસ પોતાના જ પાડોશીઓ માટે માત્ર એક નમ્ર કાશ્મીરી પંડિત હતો. આ વાત છે ભારતના સૌથી મોટા સ્પાય માસ્ટર અને રો RNAW ના સ્થાપક રમેશ્વર નાથ કાવની. 1968 રોનું સર્જન. 1962માં ચીન સામેની હાર અને 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધે ભારતને એક કડવો પાઠ ભણાવ્યો હતો. આપણી પાસે વિદેશી ધરતી પર ગુપ્ત માહિતી મેળવવાની કોઈ વ્યવસ્થિત સંસ્થા નહોતી. 1968માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ જવાબદારી કાવને સોંપી. કાવે ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી માત્ર 250 પસંદગીના અધિકારીઓ લીધા અને નવી સંસ્થા ઊભી કરી. આ અધિકારીઓ એટલે કાઉબોયઝ. કાવે આ અધિકારીઓમાં એક એવી સંસ્કૃતિ કેળવી હતી જે આજે પણ રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની ઓળખ છે. ઓછું બોલવું, દેખાયા વગર કામ કરવું અને રાષ્ટ્રહિતને સૌથી ઉપર રાખવું. અજીત ડોભાલ પુસ્તકમાં નોંધે છે, આ નામ તો તમે પરિચિત છો જ, અજીત ડોભાલ પુસ્તકમાં નોંધે છે કે

લખનૌ અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરનાર કાવની ગણતરી યુનિવર્સિટીના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓમાં થતી. 1940માં તેઓ ઇમ્પિરિયલ પોલીસમાં જોડાયા અને ત્યાંથી તેમની સફર શરૂ થઈ. કાવની કાર્યપદ્ધતિ. કાવની કાર્યપદ્ધતિ વિશે માલોય કૃષ્ણા ધર લખે છે કે કાવ સાહેબ ક્યારે બૂમો પાડતા નહીં. જો કોઈ અધિકારી ભૂલ કરે તો તેઓ માત્ર તેને પોતાની કેબિનમાં બોલાવતા અને અત્યંત નમ્રતાથી કહેતા, શું તમે આનાથી વધુ સારું કરી શક્યા હોત? આ નમ્રતા જ તેમની સૌથી મોટી તાકાત હતી. તેમણે તૈયાર કરેલી અધિકારીઓની ટીમ કાવ બોઈઝ તરીકે ઓળખાતી. આ અધિકારીઓ માટે કાવ એક પિતા સમાન હતા. તેઓ તેમના પરિવારની મુશ્કેલીઓ પણ પોતાની સમજીને ઉકેલતા, જેથી અધિકારી માત્ર દેશના મિશન પર ધ્યાન આપી શકે. કાવે એક એવી પેઢી તૈયાર કરી હતી જેને દુનિયા કાઉબોયસ કહેતી. આ અધિકારીઓને ભીડમાં ભળી જવાની, વિદેશી દૂતાવાસોમાં જઈને વાતો કઢાવવાની અને દુશ્મનના મગજમાં શું ચાલે છે તે વાંચવાની તાલીમ કાવ પોતે આપતા. કાવ હંમેશા કહેતા, એક જાસૂસ એવો હોવો જોઈએ જેની હાજરી કોઈને વર્તાય નહીં, પણ જેની ગેરહાજરીથી આખું રાષ્ટ્ર જોખમમાં આવી જાય. રોના અધિકારીઓને વિદેશી દૂતાવાસોની પાર્ટીઓમાં કેવી રીતે ભણવું, દારૂ પીધા વગર ગ્લાસ પકડીને કેવી રીતે વાતો કઢાવવી અને દુશ્મનના એજન્ટને કેવી રીતે ઓળખવો તેની ખાસ તાલીમ કાવ પોતે આપતા. પાકિસ્તાનમાં જાસૂસી. 1971ના યુદ્ધમાં ભારતની જીત પાછળ કાવની સર્જિકલ જાસૂસી જવાબદાર હતી. તેમણે પાકિસ્તાનની સેનાના સંચાર તંત્ર એટલે કે કોમ્યુનિકેશનને હાઈજેક કરી લીધું હતું. પાકિસ્તાનના જનરલો પૂર્વ પાકિસ્તાનમાં શું આદેશ આપી રહ્યા છે તેની ખબર ભારતીય સેનાને પાકિસ્તાની સેના સુધી આદેશ પહોંચે તે પહેલા પડી જતી હતી. બહુ અગત્યની વાત છે. માલોય કૃષ્ણા ધર તેમના પુસ્તક ઓપન સિક્રેટ્સમાં નોંધે છે કે રોના એજન્ટો પાકિસ્તાનના પરમાણુ મથક ઘોટાની એટલી નજીક પહોંચી ગયા હતા કે તેઓ ત્યાંના વૈજ્ઞાનિકોના વાળના નમૂના પણ ચોરી લાવ્યા હતા. આ નમૂનાઓના રેડિયો એક્ટિવ ટેસ્ટથી ભારતને ખાતરી થઈ ગઈ હતી કે પાકિસ્તાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. આ કાવના કાયબોઝ નો જ કરિશ્મો હતો. કાવની કાર્યપદ્ધતિ એવી હતી કે તેઓ પાકિસ્તાનની અંદરના અસંતુષ્ટ જૂથો સાથે સંબંધ બનાવતા. આ એજન્ટો પાકિસ્તાની સેનાની છાવણીઓમાં જઈને સચોટ માહિતી લાવતા હતા. શેખ મુજીબર અને કાવ. બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબર રહેમાન કાવના અંગત મિત્ર જેવા હતા. 1975માં જ્યારે બાંગ્લાદેશમાં બળવાની આશંકા હતી ત્યારે કાવ પોતે ઢાકા ગયા હતા. તેમણે મુજીબને જઈને કહ્યું, શેખ સાહેબ, તમારી સુરક્ષા વ્યવસ્થામાં છીંડા છે, તમારા જ કેટલાક લશ્કરી અધિકારીઓ તમારા જીવના દુશ્મન છે. ત્યારે મુજીબે હસીને કાવના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, રામજી અમારા પોતાના જ સંતાનો છે, તેઓ મને નુકસાન નહીં પહોંચાડે. કાવે નિશાસો નાખીને કહ્યું હતું, ઇતિહાસ સાક્ષી છે કે સૌથી નજીકના લોકો જ સૌથી મોટો ઘા કરે છે. અફસોસ કે થોડા જ અઠવાડિયામાં મુજીબની હત્યા થઈ અને કાવની ભવિષ્યવાણી સાચી પડી. તમે સાંભળતા હો તો આ એક એક શબ્દ આ ભવેનભાઈ કચ્છીના લેખનો મહત્વનો છે અને કોણ ધુરંધર એ સૌ દેશવાસીઓએ જાણવા જેવું છે, સૌ રાજકારણીઓએ જાણવા જેવું છે. સિક્કિમનું જોડાણ. 1970ના દાયકામાં સિક્કિમ એક સ્વતંત્ર રજવાડું હતું, પરંતુ ત્યાંના રાજા ચોગ્યાલ પાલડેન થોન્ડુપ નામક ગ્યાલની અમેરિકન પત્ની હોય કુક અને ચીન સાથેના તેમના વધતા સંબંધો ભારત માટે ખતરો બની રહ્યા હતા. ચીન સિક્કિમના રસ્તે ભારતના ચિકન નેક એટલે સિલિગુડી કોરિડોર પર કબજો કરવા માંગતું હતું. કાવે અહીં પોલિટિકલ એન્જિનિયરિંગનો સહારો લીધો. તેમણે સિક્કિમમાં ભારતીય તરફી નેતાઓ ખાસ કરીને કાઝી લહેન્દુમ દોરજીને સમર્થન આપ્યું. કાવે 27 મહિના સુધી ચાલેલા ઓપરેશનમાં ત્યાંની જનતાને સમજાવ્યું કે રાજાશાહી કરતા ભારતની લોકશાહી તેમના માટે વધુ સુરક્ષિત છે. 1975માં જ્યારે સિક્કિમની વિધાનસભાએ ભારત સાથે જોડાવાનો ઠરાવ પસાર કર્યો ત્યારે તે કાવની જાસૂસી સૂઝબૂઝનો સૌથી મોટી જીત હતી. એક પણ

ચલાવ્યા વગર એ આખા રાજ્યને ભારતનો હિસ્સો બનાવવો એ વિશ્વ જાસૂસી ઇતિહાસમાં વિરલ ઘટના છે. ફાલ્કનની તાકાત તે જ રીતે કાવ અમેરિકા જોડે પણ વિશ્વસનીય અને આદરણીય સંબંધો ધરાવતા હતા. આર્યન કાવ માત્ર ગ્રાઉન્ડ જાસૂસીમાં જ નહીં પણ ટેકનોલોજીમાં પણ માનતા હતા. 1962ના યુદ્ધ પછી ચીનની હિલચાલ પર નજર રાખવા માટે ભારતે અમેરિકી પાસેથી મદદ માગી હતી. કાવે અમેરિકાની CIA બધા કેપિટલ લેટર સાથે મળીને કેપિટલ ARC એવિએશન રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી. આ અંતર્ગત ભારતે અમેરિકા પાસેથી ફાલ્કન U-2 અને અન્ય સર્વેલન્સ વિમાનોની મદદ મેળવી. આ વિમાનો હિમાલયની પેલે પાર ચીનના મિસાઇલ પરીક્ષણો અને સૈન્ય જમાવટની હાઈ રિઝોલ્યુશન તસવીરો ખેંચતા હતા. કાવે ઓડિશાના ચારબટિયા ખાતે એક અત્યંત ગુપ્ત એરબેઝ બનાવડાવ્યો હતો જે આજે પણ ભારતની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. વિદેશમાં જાસૂસી આર્યન કાવે માત્ર ટેબલ પર બેસીને આદેશ નહોતા આપ્યા, તેમણે પોતે અનેક દેશોમાં જઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચીન કાશ્મીર પ્રિન્સેસ કેસની તપાસ માટે તેઓ પેકિંગ એટલે કે બેઇજિંગ ગયા હતા અને ચીની નેતાઓને ભારતના પક્ષમાં કર્યા હતા. યાના આફ્રિકા 1950ના દાયકામાં ધાનાના રાષ્ટ્રપતિ ક્વામે નકમાએ ભારત પાસે મદદ માગી ત્યારે નેહરુએ કાવને ત્યાં મોકલ્યા હતા. કાવે જઈને ધાનાની સુરક્ષા અને જાસૂસી સંસ્થાનો પાયો નાખ્યો હતો. બાંગ્લાદેશ યુદ્ધ પહેલા અને પછી તેઓ અનેક વાર ઢાકા ગયા હતા. ઇઝરાયલ કાવે CIA અને મોસાદ સાથે સીધા સંપર્કો સ્થાપિત કર્યા હતા, જે તે સમયે બિન જોડાણવાળી ભારત માટે ખૂબ જ મોટું સાહસ હતું. આ પણ મુદ્દો બહુ જ અગત્યનો છે. મોરારજી દેસાઈ સાથેનો ગજગ્રાહ 1977માં જ્યારે કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારે આર્યન કાવ અને રો માટે મુશ્કેલ સમય શરૂ થયો. મોરારજીભાઈને રો પ્રત્યે ભારે અવિશ્વાસ હતો. તેમને લાગતું હતું કે ઇન્દિરા ગાંધીએ આ સંસ્થાનો ઉપયોગ વિપક્ષી નેતાઓની જાસૂસી કરવા માટે કર્યો છે. એક વિશિષ્ટ કિસ્સો એવો છે કે જ્યારે મોરારજી દેસાઈએ વડાપ્રધાન બન્યા પછી કાવને બોલાવ્યા, દેસાઈએ અત્યંત કડક શબ્દોમાં કહ્યું, મારે આ સંસ્થા રોનું બજેટ 50% કાપી નાખવું છે કારણ કે તમે લોકો માત્ર રાજકીય જાસૂસી કરો છો. ત્યારે કાવે અત્યંત શાંતિથી પણ મક્કમતાથી જવાબ આપ્યો હતો, સાહેબ જો તમે આ સંસ્થાની પાંખો કાપી નાખશો તો રાષ્ટ્રના કાન અને આંખ બંધ થઈ જશે. અમે જે કરીએ છીએ તે દેશની સુરક્ષા માટે છે, કોઈ વ્યક્તિ માટે નહીં. જોકે મોરારજી દેસાઈએ તેમની વાત ન માની. પરિણામે કાવે પોતાના પદ પરથી રાજીનામું આપવું વધુ યોગ્ય સમજ્યું. સૌથી મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે મોરારજી દેસાઈએ ભૂલથી પાકિસ્તાની રાષ્ટ્રપતિ જિયાઉલ હક સાથે ફોન પર વાત કરતા કહી દીધું કે અમને ખબર છે કે તમે કહુટામાં શું કરી રહ્યા છો. આ એક વાક્યને કારણે પાકિસ્તાનમાં રહેલા ભારતના અનેક જાસૂસો પકડાઈ ગયા કે શહીદ થયા હતા, જેનો ઉલ્લેખ ભારતીય જાસૂસીના ઇતિહાસ આધારિત પુસ્તકોમાં પણ છે. જોકે આના દસ્તાવેજી કોઈ પુરાવા નથી, કેમ કે જાસૂસની દુનિયામાં જાસૂસ પકડાઈ જાય પછી મોટા ભાગે જે તે દેશ તેનો સ્વીકાર નથી કરતો હોતો. કાવ સાહેબ માટે આ સૌથી મોટું દુઃખ હતું. આ કાવની કાર્યપદ્ધતિ અને મોરારજી દેસાઈને આપણે બહુ સૌ જાણીએ છીએ કે જિદ્દી સ્વભાવ મહાગુજરાતની ચળવળમાં પણ અને અહીંયા પણ આ બહુ જ સમજવા જેવી વાત છે. અંતિમ વર્ષો 1977માં મોરારજી દેસાઈની સરકાર આવી ત્યારે કાવે ગૌરવપૂર્વક રાજીનામું આપ્યું હતું. જોકે 1980માં ઇન્દિરા ગાંધી પરત આવ્યા ત્યારે તેમણે કાવને ફરી બોલાવ્યા. કાવે તેમના જીવનના છેલ્લા વર્ષો અત્યંત સાદગીથી અને ગુપ્તતામાં વિતાવ્યા. તેઓ એટલી હદે પ્રસિદ્ધિથી દૂર રહેતા તેમના મૃત્યુ સુધી દુનિયા પાસે તેમનો એકાદ બે ફોટોગ્રાફ માંડ હતા. માનવ સંવેદના કાવ માત્ર એક પથ્થરદિલ જાસૂસ નહોતા, તેઓ અંગ્રેજી સાહિત્ય અને કળાના શોખીન હતા. તેમના ઘરમાં પુસ્તકોનો વિશાળ સંગ્રહ હતો અને તેઓ ઘણીવાર કવિતાઓ વાંચતા. તેઓ કાશ્મીરી પંડિત હોવાને નાતે ધર્મમાં આસ્થા ધરાવતા, પણ તેમની દેશભક્તિ કોઈ પણ ધર્મથી ઉપર હતી. 20 જાન્યુઆરી 2002ના રોજ જ્યારે મહાન સ્પાય માસ્ટરનું અવસાન થયું ત્યારે ભારત તેનો એક અદૃશ્ય રક્ષક ગુમાવ્યો. અત્યારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમને પોતાનો આદર્શ માને છે. ડોભાલના મતે કાવ સાહેબ એવા શિલ્પી હતા જેમણે ભારતીય જાસૂસી તંત્રનો એવો પાયો નાખ્યો છે જે આજે પણ અડીગમ છે. ડોભાલે એમ પણ કહ્યું છે કે તેમના મૃત્યુ

પછી પણ તેમના વિશે બહુ ઓછી વિગતો બહાર આવી છે, પણ કામ એવા માણસ હતા જે સાત સમુદ્ર પાર બેઠેલા માણસની આંખમાં આંખ પરોવીને તેના મનના રહસ્યો જાણી શકતા. આ રીત કાવનું જીવન આપણને શીખવે છે કે સાચી શક્તિ પ્રદર્શનમાં નથી. આ વાક્ય ફરી દોહરાવું છું જે અત્યારે ચાલી રહ્યું છે રાજકારણમાં. સાચી શક્તિ પ્રદર્શનમાં નથી પણ સંયમમાં છે. કાવની આ ગાથા માત્ર એક જાસૂસની વાર્તા નથી પણ એક એવા ભારતીયની વાત છે જેને મૌન રહીને માં ભારતીના ચરણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. આજે જ્યારે આપણે સુરક્ષિત રીતે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે રમેશ્વરનાથ કાવ જેવા અદ્રશ્ય સૈનિકોના ઋણી છીએ. મને લાગે છે હું જરાક સમયની પણ વાત જોઈ લઉં ને લગભગ સમય પૂરો થયો છે. જય વિજ્ઞાન, જય આપણી જાસૂસી સંસ્થા.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈની, કે જ્યાં છેલ્લે આપણે અટક્યા હતા કે કાળુ હવે પોતાની પત્ની બલીને લેવા માટે આવ્યો છે અને હવે એ પોતાની પત્નીને લઈ જાય છે ત્યારે એની સાસુ તરફથી એને થોડા મેણાટોણા સાંભળવા પડે છે અને રાજુ એ આ બધામાં કાળુનો બચાવ કરતી, સાસુ જમાઈમાં ઝઘડો ન થાય એ બચાવ કરતી આપણને જોવા મળે છે. ચાલો જોઈએ આગળ શું થાય છે. રાજુએ જેઠાણીને સમજાવવા માંડ્યું ત્યારે એમણે આ કારણ આપવાની ના કહી. રાજુ વિચારમાં પડી ગઈ, જોકે એણે હવે પોતે સાસરીમાંથી પગ બાંધીને રહેવાનો પાક્કો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને તો પિયરમાં ભાભીને એને ન હતું બનતું, પોતાના માટે જ સાસુ વહુની લડાઈ થતી. ખુદ ભાઈનો જ ભાભી આગળ ન હતું વટતું તો પછી માનો તો ક્યાંથી વટે. અધૂરામાં પૂરું રાજુ નાનિયાને જવાની છે એ વાત કોણ જાણે કોણે ઉડાડી હતી, પણ આથી ભાઈ ભોજાઈ અને મા વચ્ચે ચકચક ચડતી રહેતી. વગર કહે જ રાજુ સમજી ગઈ કે પિયરની પાલખી કરતા એ સાસરીની સૂળી એ લાખ દર્જન. તો પણ રાજુએ હું છું ને અહીં એમ ન જ કહ્યું.

બલકે તમારે કામની ભીડ પડે ત્યારે તેડી બોલાવજો, આમ કહી ઉમેર્યું, પણ હમણાં તો મોકલો. છતાંય જેઠાણી ન માને, પણ એને જોયું તો ખુદ દીકરીનોએ કાંઈ ખાસ વિરોધ ન હતો, કંઈ જ બહાના ન હતી દેખાડતી. પગમાં ચૂડીઓ છે અને બદલે કડલા લાવે તો જઉં, અને બોલાવ્યા પૂરા ન થતા હોય એની માંગણી ન કરી. માં સમજી ગઈ કે દીકરીને અહીં કોદરા ખાવા પડે છે જ્યારે સાસરીમાં મકાઈ મળે છે. અહીં દૂધના નામે થોડી ધાર નથી મળતી તો ત્યાં ડૂબું દૂજે છે. કોણ જાણે કેમ દીકરી ઉપર કંઈ ઓછું આવી ગયું, તો બીજી બાજુ મને વળાવી લીધું. મળશે, સુખી થશે. તો ગમે તેમ હોય છોકરાની ઓત તો છે મારે. પણ મોકલવાને ટાણે માને યાદ આવ્યું, જમાઈને બોલાવી ઠપકો કર્યો, તું જાણે છે કે ગરીબ ઘરની છે એટલે ગમે તેમ રાખવું એમ નહીં બને. હા, હું અહીંયા ક્યાં ઓછો ગરીબ છું, કાળુએ નમ્રતાથી કહ્યું. તોય ભાઈ, તારે તો આ પરમજી જેવા કાકા પડ્યા અને અમારે તો ડોસો વચ્ચે બોલ્યો. સૌના એ ગારના ચૂલા છે વેવાણ, રાઈના કણમાં મોટો એ કોણ ને નાનો એ કોણ, ને શું કામ ગમે તેમ રાખે. ઘરમાં કોઈ નાનું નથી મોટું નથી તો પછી. ના, મી સાંભળ્યું છે, સાસુ બોલ્યા, પણ આ વખતે જો કાંઈ મારે કાને આવ્યું છે તો ફરી કોઈ દન નહીં મોકલું, પછી નાતે જે કરવું હોય તે કરે. મને તો પૈસો નથી જોઈતો, જાત જોઈએ છે. અહીં એક માની પોતાની વ્યથા દીકરીને લઈને સાચી છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

ખરું છે, એ પણ તે ખરું છે, પણ એ વાતે તમે બેફિકર રહેજો, કહેતા પરમજી ડોસો ઊભા થયા. કાળુએ હાથનો ટેકો આપી અને ફૂલજીએ માંગેલી આણેલી ઘોડીને ચડાવે. તું આવે ત્યારે ધીમે ધીમે હું આગળ પેથા પટેલના ઘરે બેઠો, કહીને ઘોડી વહેતી મૂકી. આવ્યો તે વખતના અને અત્યારે નીકળ્યો તે વખતના કાળુમાં આસમાન જમીનનો ફેર હતો. ગઈકાલે આવતા જ એને કીડીઓ ચડવા લાગી, ઘેર જવા ઝંખી રહ્યો હતો, જ્યારે અત્યારે આ ગામ આ ઘર છોડવું પડતું હતું. વાલાના વ્યસામાંનો બીજો સમાન હતો. આવ્યો ત્યારે આ ઘર સાથે કોઈ નાતો ન હતો અને આમ જતું હતું ત્યારે જતી વખતે ઘરનું દુઃખે જાણે પોતે કરીને જતો હોય એમ સસરાને કહ્યું, આ દિવાળી ન આવી હોત તો બે દણ રહીને ખળાએ લઈ આવી હોત, અને ઉમેર્યું, પણ આજ પછી એવી ભીડનું કામ હોય તો કહેવડાવું, ચલો દઈ જઈશ વળી. અને પગ પાડતા પેલી ભલીની સાથે વાત કરતી રાજુને પૂછ્યું, કોદરને કંઈ કહેવડાવું છે? રાજુએ પાછળ પગ ઉપાડ્યો, કહેજો કે મજામાં છે ને તેડવા ન આવે, હું દિવાળી અહીં જ કરીશ. કાળો ન આવે શબ્દ સાંભળીને ભડકી ઉઠ્યો, શું સાચે જે ઘર માંડવા પગ બાંધીને રહે છે? આમ કરીને વિશ્વાસ બેસાડીને અહીંથી બારોબાર નાનિયાને પરણે, ભાઈને ઘેર જાય તો નાથ કોદરને દંડી ખાય, એટલે એમે હોય કાતું? અત્યાર પહેલાં તો કાળુને મન રાજુ નાનાને અને કાળા ચોરને જાય તો કંઈ જતું ન હતું, પણ હવે એનું બધું જ જાય છે. પોતાનો કાકો સસરો જતો હતો, સાસુ સસરાનું દુઃખ વધતું હતું, નાનિયાએ મારું નાક તો લીધું પણ આ તો પાછું મારી સાસરીનું લેવા બેઠો. આમ થવા લાગ્યું, ઘર તો નિર્જન હતું પણ કોક વાર સાસરીમાં આવે એ સાવ નિર્જન બનતું હતું. કાળુને ઈચ્છા થઈ રાજુને ચેતવી દેવાની, એ વખત તો હું નાનો હતો પણ હવે જો આડાવડું થશે તો પીર્થા પટેલના બાપના પણ દાન તોડી નાખીશ. આગળ શું થાય છે જાણીશું. નાનકડા વિરામ બાદ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

એને જોયું. રાજુની એક એક કળા એ શુક્લ પક્ષના ચંદ્રની જેમ પળે પળે ખીલતી હતી. રાજુએ ગામનો જાંબો વટાવી નેળિયામાં પેસતા કાળુને ઊભો રાખ્યો. જરા ઊભા રહેજો. રાજુ ભલેથી કંઈ છેટે હોય તો કાળુ એને પેલી નાનાવાળી વાત પૂછી નાખે, પણ શું કરે, ભલે તો રાજુના છાયડાની જેમ સાથે જ રહેતી. જુઓ, રાજુએ કાળુને ઉદ્દેશ્યું, તમે તો સમજો છો, હું તો તમારા આગળ છોકરું, તો એ તમને કેવું પડે? આપણ ઢોલ લાવીએ તો એને ગામના ઢોર સાથે

હેડાડવું પડે, ઘરના ઢોર સાથે શ્વાસ ઘેરાય એમ બાંધવું પડે. તો આ તો મને જ છે, ઘરના ઢોરને જ મારે, પછી મને તે ઢોર ગણે? હસી કાળુએ રમૂજ કરી. કાળુની આંખોમાં પેલા તુકારામાં રાજુએ જૂની ઘણી નવી વાતો કહી દીધી, પણ બીજી ક્ષણે એને દેખી ન દેખી કરી નિખાલસ હાસ્ય કર્યું. ઢોર તો નહીં, પણ તમને આદમીની શી ખબર પડે કે બાપનું ઘર છોડતા પારકા ઘરને પોતાનું કરતા કેટલી વાર લાગે, ને પોતાનામાં તમારા જેવા હાડછીટ કરે પછી તલવારની અણી જમીન પર ટેકવી ફેરવી અને કાળુએ 10 કદમ છેટે અણીના પાના તોડતી ભલી તરફ આંખ ઉલાડતા પૂછ્યું, પૂછી જાય ને જો કોઈ દન હાડછીટ? હું બધું જાણું છું, પણ હાડછીટ કરતા એ બાવાની પેઠે મુનિવ્રત લઈ લો અને ફરો એ વધારે આકરું પડે. રાજુએ કહ્યું, લો જાઓ, મોડું થશે, હજુ તો 5 ગાઉં જવાનું છે. વિચારમાં પડી ગયેલા કાળુએ પગ ઉપાડ્યો. રાજુ ભલી તરફ પડી, શું કહ્યું બુન તમને? તમારે બીજું કંઈ નથી કરવાનું, પેલા તમને એક છણકો કરવાની તે ભૂલવાની છે. હું જાણું છું તમારા પેટમાં પાપ નથી, પણ તમે તો મારા કરતા મોટા છો, તમને શું કહેવું પડે? પણ એટલું જ કહું કે બૈરાએ જો આદમીને જીતવો હોય તો જાણે જગ જીત્યું, આખો અવતાર જીતી લીધો. લો જાઓ, છેટું પડશે પાછું. ભલીએ આંસુભરી આંખે કાકીને જાણે જનેતાની વિદાય આપી.

ત્યારે કાળો તો આગળ પાછળના ખ્યાલ ભૂલી વિચારોની ધૂનમાં જ આગળ ચાલ્યો ગયો. વિચાર તો રાજુના જ હતા, પણ અનેક જાતના. ઘડીકમાં રાજુ એને ડાયપરનો દરિયો લાગતી તો ઘડીકમાં એને અકાળ યુવન ખોઈ બેઠેલી દુખિયારી. એક બાજુ દોડડાઈ અને ચીબાવલી લાગતી તો બીજી બાજુ મોટા ગજાની દુઃખને ઘોળી અને પી જનારી ખૂબ દેવી લાગતી. પોતે તો એના આગળ જાણે અબૂત છોકરું એ ન હતો. કાળુને સમજ ન પડતી હતી કે ઘઉં મકાઈ ખાનારી, ઘી દૂધના છળા કરનારી

કોઈ છેલ છબીલાનું આંગણું ઉજાળે એવી છેલમાની છેલ રાજુ અહીં કુદરાનો રોટલો છાશમાં ચોળી ખાય છે. પેલા હાડકાના મણખાની ધણિયાણી થઈને રહે છે. તે એમ મને કહો મને ના છૂટકે, એને દુઃખ જેવું કંઈ છે જ નહીં. કાવું એ ગઈકાલથી અત્યાર સુધી રાજની વાતો, એની હરફર, એની કામકાજ વગેરે યાદ કરી છું. ક્યાંય દુઃખના છાંટા સરખોય ન દેખાય, પણ આ એ કાળું માટે અસહ્ય થયું. રાજુ દુઃખી થાય એમ એને ન ગમતું હતું, અને આ લહેરથી જીવતી પણ રહેતી એ પણ એને ન ગમતું. પાંચ ગામનો એ આખો એ પંથ રાજુના આ વિચારોમાં પૂરો થઈ ગામની સીમ આવતા જ કાળું ભાનમાં આવે. અંતરમાં મચેલા ઉલ્કાપાતનું એ મગજમાં ચાલતા વિચાર વલોણાનો ખ્યાલ આવતા જ કંટાળા સાથે બબડ્યો, આના કરતાં તો પેલા અબોલા જ ભલા હતા. એ આટલું બોલી ત્યારે બધી લાયો ચોટીને ન બોલતા હતા ત્યાં લગી સાસરીએ રોત ને કાળા ચોરને જાય તો મારે કંઈ લાઈ નહોતી. અને હસવાના પ્રયત્ન સાથે હૈયામાં જાણે અંગારો ચાંપ્યો હોય તેમ હાથ હલાવતા બબડ્યો, અરે રામ રામ, આ તો હસ્યા પણ પૂરા ફસ્યા ભાઈ, પેલા ભવાયાના ખેલ કાઢે એવું કંઈક છે. ચેત મંચતર ગોરખ આયા એવો ઘાટ જ લાગ્યો કાળિયા તાર હતો.

દિવાળી પર કાળુ પેલા ઘેરવાળા કેડિયાને બદલે પાંચ ગાઉ જઈને પાંચ કાપનો બંધ કાળાવાળો કોટ સીવડાવી આવે. એક કોટ કોદર માટે સીવડાવતો આવે. કોઈ ચર્ચા કરે તો બે જણ જઈને વિરોધ તો કરી શકે ને. અને એવું જ થયું. પરમો ડોસો વાન પ્રસ્થાસનની દશા ભોગવતા હતા ને પગમુખી પણ રણછોડે સંભાળ્યું. એટલે જ ત્યાં જ દિવાળીને દિવસે રાવણ બેઠું. કોઈ કાળું અને કોદરના કેડિયા જોવા લાગ્યા. ઘણાએ વખાણ્યા અને સીવડાવાય તૈયાર થયા. જ્યારે થોડાકને ન ગમ્યું અને એમાં એ મુખીના નાના ભાઈને તો બિલકુલ ચર્ચા કરવાનો મોકો મળ્યો. આપણે તો આવું ખલતું હશે, નાતમાં કોઈ જુએ તો નાત બહાર મેલી કાઢે. જ્યારે કોદર તો સલાહ જ આપી, તમે કાળિયાના વાદે શું કરવા બેઠા? આજ પહેર્યું ને, પછી ન પહેરતા ને ક્યાંય નાત મેળાવતો થાય તો પહેરી ન આવતા. કોદર તો પાસે જો કાળું બેઠો હોત તો સંભળાવી જ દે. જા જા વે નાત મેળાવાળી, આવજે નાતમાં કહેવા. પણ અત્યારે તો નાત્યા ન હતો. પેલી બાજુ છોકરાઓમાં સુખડી વેચી રહ્યો હતો. ઠીક કહી કોદર હુડા ગાવામાં ફળ્યો. જ્યારે નાનો ન તો હુડા ગાવામાં ભળ્યો કે ન કારભારું કરતો હતો, કોઈને જાણે કોઈની રાહ ન જોતો હોય એમ આજ બેચેન હતો. નાનો કોની રાહ જોવે છે? ચાલો જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

ખુદરને પોતાના પક્ષમાં લેવાનો નાનાનો વિચાર ઘણો હતો. પ્રયત્ન પણ ઘણા કર્યા. દાખલા તરીકે ચોમાસામાં હળ સુંડેલ ફેરવવાનો હોય કે પછી બળદ ચરાવવાનું હોય ને લણલું અને નીંદવાનું કે લણવાનું, મતલબ એક જ હતો. એમ કરીને કોદરને પક્ષમાં લેવાનો. તેની પત્નીને તો લઈ જ લીધી હતી, પણ કોદર તો જાણે કે સમજતો જ ન હતો. તાલ આવે સુંઢલો એ કરા લેતો ને આસપાસ કાળુનું હળ ફરતું હોય તો ત્યાં જઈને તમાકુ પી આવતો. નાનો સમજી ગયો કે કોદર કાળુનો છેડો નહીં છોડે, જ્યારે રાજુ એની ભાભીનું પણ નહીં માને. એને બારોબાર રાજુને સાધવા માંડી. અલબત્ત વચ્ચે દલાલ રાખ્યા, અને આ દલાલના કહેવા પ્રમાણે તો આ દિવાળી દિવસનો કોલ જ હતો. પણ નાનાએ જોયું તો રાજુ એના પિયરમાં આવી જ નહીં. પછી લુગડા પહેરાવાનું તો રહે જ ક્યાં. છતાં એણે 2 રૂપિયા ખર્ચીને પેલા વચેટિયા પર રાજુની સાસરી ગઈકાલે જણ દોડાવ્યો. નાનાને તો દિવાળી એણે જ જતી હતી. શું રાજુના માટે નાનાના પ્રયત્નો સફળ થશે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નાનાને પૈસા કરતાંય પોતાનું રૂપનું ગુમાન વધુ હતું, અને સાચે જ કાળું કરતાંય રૂપાળોય હતો, ઊંચો પાતળો ને ગોરો, જ્યારે કાળું મધ્યમ કદનો ફરેલ બાંધાનું શ્યામ હતો. ઉપરાંત ગાણા હુડા વગેરે ગાવામાં નાનો એકો હતો. હળ હાંકતા દુહા ગાવાનો શોખ હતો એને, જ્યારે કાળું તો ભાગ્યે જ દુહા ગાતો. ગીત પણ કોઈ વાર લહેરમાં આવી જાય તો જ ગાતો, બાકી જાજો ભાગતો એ કંઈક વહેંચવું હોય, સુખડી શેકવી હોય, કોઈ તકરારમાં ન્યાય તોડવો હોય, કે ભેંસ બળદનું મૂલ કિંમત કરવી હોય, ઢોરના દુઃખ પણ એ સારા પારખી જતો. મોટા જોટા દર્દ પર ડામ દઈ દેતો. પોતાના રૂપના ગુમાન ઉપર જ નાનાને વિશ્વાસ હતો કે રાજુ મોહી પડશે. કાળીયા કરતા એ પેલી એને પહેલા આવશે, પેલા તમાજા, પછી એક બે વાર એણે રાજુની મશ્કરી કરી જોઈ. રાજુ એને સાંભળી લીધી, સાચી રીતે તો ન બોલીને ઉપેક્ષા જ કરી. નાનાએ રાજુના મનને અડધી હા ગણી અને તેમાં અધરિયા જે વચીટિયા એમને મળ્યા. પણ સાચું પૂછો તો એ લોકોને વાંક ન હતો, એમને શ્રદ્ધા હતી કે રાજુ પરમા પટેલના નાનિયાને જવાની ના નહીં પાડે. આપણે તો જીભ હલાવવાના જ 5-25 મળશે તો ભલાઈ તો લટકાની છૂગાની. શું આ પ્રયત્નો સફળ થશે જાણે શિવા નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

વચેટિયા ઉપર આ ભલાઈ અને રૂપિયા ભારે પડી ગયા. રાજુએ તો નાતો પાડી નહીં અને ઉધડા લઈ લીધા. ઉપરથી વળી નાતમાં વાત નાખવાની તલવાર એ માથે રાખી અને કહ્યું, મને બોળવવા આવ્યા છો, પણ યાદ રાખજો, જો તમારી વાત નાતમાં ન નાખું તો. વચેટિયાઓને તો સૂડી વચ્ચે સાલ ભેરાયું ને નાનો આખા અડધાનું આખું લઈ બેઠો. ખરી વાત, કાળિયાએ આ તેડવા ગયો ત્યારે રાજુને કાન ફૂંકી દીધા. નાનો તો લાલ પીળો થઈ ગયો. ત્યાં સુધી સુખડી લેવા આવેલા કાળુને કહ્યા વગર ન રહી શક્યો. તારા મોઢામાં શું આવી લે કાળિયા? કાળુ તો ક્ષણભર ઝંખવાતો પડી ગયો. બીજા જણે આપવાની સુખડીથી ચપટી એમ જ રહી ગઈ. શું થયું ભાઈ? ઠીક થયું છે જે થયું. નાનાના શબ્દો કરતાંય એ હાલતું માથું, આગા પાછી થઈ રહેલા પગ અને આંખો વેર અને આગ વેરતી આંખો, અરે એના અંગ પ્રત્યંગમાં ભયંકર ધૂંધવાત મચી રહ્યો. બોલી ઉઠે, યાદ રાખજે, કોક દન વગર મોતે ન મરી જાય તો નાનીઓ શું કહેતો હતો? કાળો ક્યાં સુધી કાળ મારે? બે પ્રકારની અકળામણ હતી. એક તો ન સંભળાય એવી કાળો બાંધતો હતો અને બીજું કોઈ કારણ આપતો ન હતો. કાળુએ મોછા મળતા નાનાનું ફટ કાંડું પકડ્યું. આ બધું શું કહે છે? નાનો અત્યારે મરણીય બન્યો હતો. કાંડું છોડાવતા કાળુને ગળે જઈ વળગ્યો. કાળુના હાથ ઉપરથી સુખડી ભરેલો થાળ, બેઠેલા માનીઓ પરથી કુંભીના પાળા પર જઈ અફીણિયા લોકો તો ક્યારનાય અવાક બની, પણ આ થાળે તો પેલા હુડા ગાનારાઓને પણ ચૂપ કરી દીધા. ક્ષણભર તો એકબીજાને પૂછી રહ્યા હતા, આ શું છે, કોણ કોણ લડે છે, કાળિયાને નાનિયાને, પણ એમાં વાંક કોનો? આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો કલમ પર સાથે.

સાચું પૂછો તો કાળુ આ ઘર ઉપર ઘણા દિવસથી અરે ઘણા વર્ષોની દાજ હતી. એ દાજ ઉતારવાનો એકાદ ઘાટ લાગ મળ્યો હતો અને એ માલી તથા રણછોડ ઉપર, ને આજ તો એનો સાત ભાવનો વેરી એના સામે હતો. કાળુએ ગળામાંથી હાથ છોડાવતા કહ્યું, ઘણા દંથી તારવતો હતો પણ પેલા ડોસાનું મોઢું આડું આવતું હતું, પણ આજે તો તું હાથે કરીને જ રહે. અને ઊંચકતા જ મૂક્યો નાનાના પડછતો. સારું થયું કે બીજા લોકો એને પકડી રાખ્યું, નહીં તો રામો બોલી ઉઠ્યો કે હાય હાય, હમણાં તો કંટાળાની પેઠે 10 શેર દહીં નીકળી જતું. 50 માણસોથી ભરેલી આખી ચોપાટ ઊભી થઈ, પણ કાળુને પકડતા હતા તો કોઈ વળી રણછોડ નહીં. નાથો એ આખર તો ભાઈ હતો ને, પણ વધારે ભાગ તો માણસોની ઈચ્છા વટવા દેવાની હતી. કોઈ કોઈ તો અંદર અંદર કહેતા, ઘણા ધન કાળુના બાપાને વિતાડ્યું છે, વાળવા દો એને કાળિયાને સાટું. ને લોકોને વિશ્વાસ હતો કે બાણામાંથી ગાળો ભાંડતી દાંત વગરની માલી ને રણછોડની બહુ એ બી જુદા પાડવા પરમો અને જુદા પાડવા મતો પરમો પટેલ જો છોકરાના પક્ષમાં ઉતરે તો એ કાળુ એ બધાને નહીં બધે. જો ભોગે જોગે કાળુ પર આવી પડશે તો વેચા કાસમ કોદર અને શંકરનો ભગો કંઈ પાછા થોડી પડવાના છે. આ લડાઈ કેટલે પહોંચે છે જાણીશું આ નાના

કાળુ એ નાનાને પછાડ્યા પછી ગળદા પાટુકા રણછોડને ચેતવી દીધો, મોભો રાખો હોય તો થઈ જા વેગળો, નહીતર ખચ પકડ જોર આતા હે, કહી નાના માટે પેલા લોકોને કહ્યું, મેલી દો, આવા દો એને, હું એના ભાવ ભાંગું. કાળુએ પોતાને પકડનારોને દાંતિયા કરે, જોતા નથી તમારા, એ ભાંડે છે, મેલી દો મને. અને એકે આંચકે માતેલો સાંડ જેમ નવી રાશો તોડે એમ કાળુએ પેલા લોકો એને પકડી લે, એ પહેલા તો એને ગાળો ભાંડતા નાનાના મોં ઉપર પંજો ઝીંકી દીધો. પેલો રામો બોલી ઉઠ્યો, અરે તારા પેલા ડોસીના દાંત ભગવાને જ પાડી નાખ્યા કાળી. આસપાસના લોકો હસી પડ્યા, જાણે કોઈને કોઈ રામા ઉપર રીસ ના ચડી હોય. મો અને નાકમાંથી નીકળતા નાનાના લોહીએ પેલા ઉટસ્તર ઉભેલા લોકોને ફાળ પડી. ગજબ કર્યો કાળીએ, વેચાત કોદર વગેરે દોડી આવ્યા ને પકડેલા કાળુને ઓર જકડી લીધો. ગાળો ભાંડતા નાનાને ઘરમાં મોકલ્યો, આડું લઈને ધસતા રણછોડને પકડી લીધો. નાથાને સમજાવીને એક તરફ ગયા, કાળુને તો ઘર તરફ ખેંચવા માંડે. રણછોડે ફરિયાદ કરી, શંકર વેચાત કાકા વગેરે આડા ફર્યા, કનો વાંક છે, મારો બાપ જાણે શું કામ તે. રણછોડે કહી, લો તમે ફરિયાદ કરી ને નાનિયાનો વાંક નીકળ્યો, તો વાંક નીકળે તો આમ મારી નાખવાનો. તો રણછોડ તરડાઈ ઉઠ્યો, આવો ને આ કરો છો, અને રણછોડે પગ ઉઠાડ્યો. આ ઝઘડામાં હવે કોણ જીતશે, શું કાળુને ન્યાય મળશે, જેમાં એની કોઈ ભૂલ જ નથી અને ઉશ્કેરવામાં આવે. નાનો શું પોતાના ષડયંત્રમાં સફળ થશે, શું રાજુ ખરેખર નાનાને આવશે કે પછી એને કહેલી ના ઉપર એ અકબંધ રહેશે. જાણીશું આવતા એપિસોડમાં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમ્બો 90.4 FM અને હું છું આરજે પ્રિયંકા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમ્બો.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય
2: .gov.in पर. हर घर सूर्य घर.
3: चलो आज तुम्हारे अंदर का जो डर है ना, उसे निकालने के लिए कोशिश करते हैं. ये जो अंदर का डर है ना.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: આપ સુન રહે હૈં અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકા કે સાથ રેડિયો પાલનપુર 90.4 પર. हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें.
3: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s હીરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું એ સોંગ વાગે છે કે નહીં. ચલો જોઈએ, તો ચાલો સાંભળીએ 70s હીરાનો આ ફેમસ.

છતાં મિત્રો મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટક્યા છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં.

હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, હું છું આરજી એઆર, આપ સૌનો હોસ્ટ, દોસ્ત, અને લઈને આવું છું ગુજરાતી ભાષાની ઉત્તમ સાહિત્યિક રચનાઓને. આપણે છેલ્લા 2 એપિસોડથી જે પુસ્તકનું રસપાન કરી રહ્યા છીએ તેનું નામ છે સૌમ્ય તેજસ્વીની, અને જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. તેમના સોમનાથના ઓએસડી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે સોમનાથની પૃષ્ઠભૂમિ પર જે ઘટના અને પ્રસંગો સાંભળ્યા, માણ્યા, વિચાર્યા, વિવેચન કર્યા, તે તમામ પ્રસંગોને વાર્તા સ્વરૂપે તેઓએ આપણી સમક્ષ અહીંયા આ પુસ્તકમાં મૂક્યા છે, અને હું આરજે યાર આપ સૌને તે સંભળાવી રહ્યો છું. ગત એપિસોડમાં આ પુસ્તકના પ્રકરણ 3 એટલે કે ગુરુ દક્ષિણા વાર્તાની આપણે વાત કરી રહ્યા હતા, જેમાં ગુરુ સાંદીપનીના આશ્રમમાં કૃષ્ણ અને બલરામ જ્યારે એમના દીક્ષાંત દિવસના દિવસે એમની સાથે અને એમની ગુરુમાં સાથે જે વાર્તાલાપ કરે છે ત્યાં આપણે અટક્યા હતા. ગુરુમાં અને ગુરુને બંનેને ખબર છે કે હવે તેમના દીકરા સમા આ બંને શિષ્યો અહીંથી વિદાય લેવાના છે, અને એટલે જ તેમના એ વાર્તાલાપની વચ્ચે કૃષ્ણ કહે છે, એ તો માતાજીએ સવારે સવારે મસ્તક સૂંઘીને ગોરી ગાયનું દૂધ પાયું ને એનો જ આ પ્રતાપ છે કે અમે બધી જ કળાઓ ને બધા જ ગ્રંથો આત્મસાત કરી દીધા છે. ને માતા બોલી ઉઠ્યા, હસતો ને વળી, મારો પુત્ર છે તેજસ્વી, ગુરુજી કંઈક બોલવા ઉતાવળા થયા છે, આકાશના છેડે કંઈક શોધતા હોય એમ બોલી ઉઠે છે, એને અધ્યયન કરાવતા એમ લાગે જાણે ગુરુજીની વાચા થંભી જાય છે, દિવા સ્વપ્નમાં છે, ગુરુપત્ની તેમને શબ્દોથી ઢંઢોળે છે, ક્યાં ખોવાયા, શું જાણું જાણે એમ કરી રહ્યા છો. અને ગુરુજી કહે છે, જાણે એ વિદ્યાઓનું અધ્યયન નથી કરતો, વિદ્યાઓ એમાંથી પ્રગટ થાય છે, અમે તો

શબ્દો વેરી જાણીએ એ તો જાણે વિદ્યાઓના સ્ત્રોત છે, વિદ્યાઓના સ્વામી છે. ગુરુદેવ, હમણાં સુધી મૌન બલદેવ ધીરેથી બોલી ઉઠે છે. ક્ષમા કરો ગુરુદેવ, અમારી પ્રશંસા કરી આપ અમને. તેને અધવચ્ચે અટકાવી ગુરુ સાંદુપની બોલી ઉઠે છે, સમજી ગયો વત્સ, તું શું કહેવા માંગે છે? પણ મને વિશ્વાસ છે તમે બંને એવી પ્રશંસા કે પ્રતાપ કે પ્રભાવ કશાથી પોતાના માર્ગથી ચલિત નથી થવાના. આપના આશીર્વાદ એ જ ગુરુદેવ. કૃષ્ણ મધુર સ્વરે બોલ્યા, અમારે અહીંથી નીકળીને વિકટ માર્ગો કાપવાના છે. ઘણા ઘણા કાર્યો અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. વળી ગુરુજી પોતાની સહજ સ્વસ્થતા ગુમાવીને બોલે છે, હા વત્સ, આવી વિભૂતિઓ એમ જ પૃથ્વી પર અવતરતી નથી, યુગધર્મ એમનો ચાલક હોય છે. અને ગુરુપત્ની ત્યારે જ બોલી ઉઠે છે, તમે હવે બધી મોટી મોટી વાતો બંધ કરશો? મારે તો, ને માતાજીનો કંઠ રૂંધાઈ જાય છે. આંખોમાં આંસુ ને ડુસ્કાના દબાવવાના પ્રયત્ન પછી પણ તે બહાર નીકળી જાય છે. એવું તો શું દુઃખ છે કે ગુરુમાં આ શિષ્યોને કહેવા ઈચ્છે છે પણ કહી નથી શકતા. એ વાતને આગળ માણીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

આ શું આશ્રમના કુલપતિના અર્ધાંગિનીને આ શોભતું નથી? શાંત થાવ. હા, મારે તો શાંત જ થવું ઘટે. ને છૂજ, વર્ષોથી પીડાને ભંડારીને બેઠી, પણ આજે આ બીજો દીકરો જશે એ જાણીને જ્વાળામુખી સક્રિય થઈ ગયો છે. મને રડવા દો નાથ, રુદન એ એકમાત્ર મારો આરો છે, સહારો છે. કૃષ્ણ બલરામ સ્તબ્ધ છે, પંખીઓના જ્ઞાન થંભી ગયા છે. સંસારને હસતા મલકતા જોનાર મુનિ પણ સ્વસ્થતા છોડી માતાજીને માથે હાથ ફેરવી રહ્યા છે. મને રડવા દો નાથ, આજે છેલ્લી વાર આ જાય છે ત્યારે ને ફરી. ધ્રુસકુ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. અસમંજસમાંથી બહાર આવીને કૃષ્ણ વાંસળીના સૂર જેવા મંદ મધુર અવાજે માતાને પૂછવા માંડે છે, માં શું છે આ? વર્ષોથી સંગ્રહેલી વેદના, એક પુત્ર તો ગયો, મને કંઈ સમજાતું નથી. બલરામ તરફ ફરીને કૃષ્ણ બોલે છે, દાઉ તમને સમજાય છે? દાઉ પણ મૂંઝવણમાં છે, એમને પણ નથી સમજાતું. કોના અને કેવી રીતે શબ્દોનું અર્થઘટન કરવું? કાના મને પણ નથી સમજાતું, દાઉ જવાબ આપે છે. એ સાચું કે માતાજીએ આપણને માતૃવ્રત સ્નેહ આપ્યો, આપણા અધ્યયનમાં કોઈ અવરોધ ઉભો ન થાય તેની કાળજી રાખી, ક્યારેક પોતાના હાથે આપણને ભોજન કરાવ્યું અને ક્યારેક પોતાના નિજી કામો આપણને સોંપ્યા. પણ એ તો એમ જ હોય ને, આ અકળામણ અને આ રૂંધાયેલી સંવેદના હું પણ નથી સમજી શકતો કાના. ગુરુજી, અને ત્યાં સુધીમાં તો ગુરુજીએ સ્વસ્થતા મેળવી લીધી છે, આખરે જ્ઞાન નિધિ હતા. કઈ નહીં વત્સો, ખાસ કઈ નથી, એ તો સ્ત્રી હૃદય છે એટલે લાગણીશીલ થઈ જાય, પણ એમ કંઈ સંસારનો ક્રમ થોડો બદલાય છે. તમે બંને નિશ્ચિંત થઈને વિદાય લો એમ ગુરુજી કહે છે, પણ બલરામની ઉત્સુકતા વધી ગઈ છે. ના ગુરુજી, એમ વાતને ટાળશો નહીં, માતાજી એમ કંઈ આટલા વ્યાકુળ ન થઈ જાય, કંઈક તો છે. કૃષ્ણ પણ ભાવશક્તિ સ્વરે બોલી રહ્યા છે, અને માતાજીના એક એક અશ્રુબિંદુનું મૂલ્ય ન ચૂકવીએ તો અમારું શિષ્યત્વ લાજે, પુત્રત્વ લાજે. શિષ્યો તરીકે પણ એ ગુરુમાને માનો પ્રેમ આપે છે અને પોતાની જે કર્તવ્ય ભાવનાને છે એ વ્યક્ત કરે છે. હવે શું થશે તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.

ગુરુજી ગુરુજી બંને શિષ્યો તેમને પોકારે છે અને ગુરુજી હવે પૂર્ણપણે સ્વસ્થ છે. ફરી નિસ્પૃહ શાંતિ ચહેરા ઉપર ઉભરી છે. પૂર્વના ગંભીર સ્વરે કહે છે, રહેવા દો વત્સો, મને વિવશ ન કરો. સ્ત્રી હૃદયની વ્યાકુળતા અને તમારા બાલ સહજ કુતુહલથી સંસારના ક્રમ બદલાતા નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJER ના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, આપણા ગુરુ બલદેવ છતાં વ્યાકુળતાથી જ બોલી ઉઠ્યા, બદલા. આ બદલા એ જ આખા જીવનમાં ક્યાંય પણ નવા સંઘર્ષોને સ્થાન આપ્યું છે. અને બદલાય ગુરુજી, પરિસ્થિતિ પણ બદલાય. કુલમાતાના અશ્રુબિંદુનું મૂલ્ય ચૂકવવાનું થાય ત્યારે બ્રહ્માંડ સકલના નિયમો બદલાય. નિયતિએ નમતું જોખવું પડે, વિધાતાએ લેખની તોડવી પડે. સાંદીપની બલરામને મસ્તકે હાથ મૂકી તેને શાંત કરતા કહે છે, શાંત થા વત્સ, જાણું છું કે તમે બંને અસામાન્ય છો. કોઈ વિરાટ કાર્ય પૃથ્વી રસાતલ જતી હોય તેને બચાવવા સમૂહ વિરાટ કાર્ય કરવા અવતર્યા છો. ત્યાં બ્રાહ્મણના વ્યક્તિગત સ્વાર્થ માટે તમારો માર્ગ રૂંધવો નથી મારે. એ તો તમે જશો એટલે આર્યા પણ પૂર્વવત સ્વસ્થતા મેળવી લેશે. માતાજી બોલી ઉઠ્યા, હા મેળવી લેશે, સ્વસ્થતાનો આંચળો ઓઢી લેશે. આચાર્યની સહધર્મચારિણીને અશાંત ન હોવાનો દંભ હસ્તે મુખે આચરવો પડશે. પણ આ હૃદયના શોળનું શું? હવે કૃષ્ણ માની પાસે જઈને હળવેથી બોલે છે, મા, ગુરુજી તો કહે પણ તમે કહો ને. આ ગુરુજીની આંખના ઊંડાણમાં કેવી ઘેરી ઉદાસી છે. કહો માં, જરૂર કહો, તમારા બંને પુત્રો તમારી વ્યથાનું નિવારણ અવશ્ય કરશે. સાંભળો, અમારે એક પુત્ર હતો અને ગુરુ સાંદીપનીના ધર્મપત્ની તેમના પુત્ર વિશેની વાત કહે છે. શું હશે એ પુત્ર વિશેની વાત, તે માણવા માટે મારી સાથે જોડાયેલા રહો. સતત રેડિયો પાલનપુરને માણતા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું RJER. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા

તો સાંભળો, અમારે એક પુત્ર હતો, આર્ય. ના, મને કહેવા દો. વત્સ, તારા જેવો જ મધુર, લાડકો અને તેજસ્વી. અને એક દિવસ અચાનક એક દુષ્ટ અસુર આવીને એને ઉપાડી ગયો. બલદેવ બોલી ઉઠે છે, આપણા ગુરુ સાંદિપનીના સંતાનનું હરણ કરવાનું સાહસ! કહો માતાજી, કોણ હતો એ અધમ? માતાજી કહે છે, કોને ખબર, પણ કહે છે કે પ્રભાસ તીર્થના પાસેના સમુદ્રમાંથી આવ્યો હતો કોઈ શંખ નામે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પૌરાણિક આપણી ધાર્મિક માન્યતાઓને વાર્તા સ્વરૂપે, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. કૃષ્ણ કહે, ગુરુદેવ હવે તમને અમારા શપથ છે, પૂરી વાત અમને વિગતે કહો.

બલદેવ બોલે છે, હા ગુરુ ઋણમાંથી મુક્ત થવા અમારું મન રોમે રોમ તડપે છે. ના બેટા, એ સામાન્ય કાર્ય નથી. શંખ કે પંચજન નામે આ કોઈ રાક્ષસ એને ઉઠાવી ગયો. પ્રભાસ તીર્થ પાસેના રત્નાકરમાં એ ડૂબી ગયો. આજે તો કોણ જાણે. ગુરુજીના ઉચ્છવાસમાં વેદના ઉઠે છે. ગુરુમાતા અત્યંત આવેશમાં આવી જાય છે અને આવેગપૂર્વક બોલી ઉઠે છે, કૃષ્ણ રામ તમે આશ્રમમાંથી વિદાય થવાના છો તો ગુરુ દક્ષિણા માગું છું, મારો પુત્ર મને પાછો લાવી આપો. અને ગુરુજી કહે છે, અરે આર્ય, આવી તો કઈ ગુરુ દક્ષિણા હોતી હશે ને તે પણ માગીને લેવાની. કૃષ્ણ કહે છે, ના ગુરુજી, માતાજીને રોકશો નહીં, અમે આ માટે જ આ પ્રભાતે અહીં આવ્યા હતા. ગુરુ દક્ષિણામાં આ અકિંચન આચાર્યને શું આપવું તેમને જ પૂછી લઈએ. એમ કરીને અમે સદભાગી છીએ કે માતાજીએ દક્ષિણા માગી લીધી. અમે પ્રાણના ભોગે પણ એ દક્ષિણા જરૂર આપીશું. ખરેખર આવા શિષ્યો ક્યારે મળે ને ક્યાંથી મળે? શું થશે? કૃષ્ણ ખરેખર કેવી રીતે સંઘર્ષ કરીને પુત્રને, પોતાના ગુરુપુત્રને પાછો લઈ આવે છે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: ગુરુજી બોલી ઉઠે છે, અરે પણ એમ કઈ અમારા સ્વાર્થ માટે તમને મૃત્યુના મુખમાં ધકેલવા? અને કોણ જાણે એ બાળક અત્યારે ક્યાં હશે? માતા બોલી ઉઠે છે, માફ કરશો આર્યપુત્ર, પણ આ કઈ આપણો જ ક્ષુદ્ર સ્વાર્થ નથી. તમારા પછી તમારા આશ્રમનો ઉત્તરાધિકારી કોણ બનશે આર્ય, તમે જ કહો. બલદેવ બોલી ઉઠે છે, ને યોગ્ય ઉત્તરાધિકારી નહીં મળે તો બીજા રામ અને કૃષ્ણ પણ ક્યાંથી પાકશે ગુરુજી? ગુરુજી કહે છે, પણ વત્સ, એ ક્યાં હશે? કદાચ તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકની વાર્તાઓને મારા સ્વરમાં, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ આઈ ઠાકર. કૃષ્ણ કહે છે, અમારો એ બંધુ યમસદનમાં હશે તો ત્યાંથી પણ એને ખેંચીને માતાજીની ગોદમાં લાવી દઈશું. દેવી, મને ચિંતા થાય છે આ બાળકોની, ગુરુજી કહે છે. અને માતા જવાબ આપે છે, ચિંતા ન કરો આર્યપુત્ર, આ બાળકોના પૂતનાથી કંસવદ સુધીના વૃતાંતો મેં સાંભળ્યા છે, તેથી જ બધી લજ્જા તજીને એમની પાસે ગુરુદક્ષિણા માગી છે. એ તો નિશંક છે, આ બંનેના પરાક્રમોમાં ને પુરુષાર્થમાં મને વિશ્વાસ છે, ગુરુજી કહે છે. તો વત્સો, મને પણ એ જ ગુરુદક્ષિણા ખપે જે તમારા ગુરુ માતાને. બંને સાથે કહે છે, તો ગુરુજી આજ્ઞા આપો, આશીર્વાદ આપો, હવે ક્ષણનોય વિલંબ સહવાતો નથી. અને ગુરુજી આશીર્વાદ આપે છે, જાઓ ત્યારે મારા આશીષ છે, વિજયી ભવ. અને તત્ક્ષણ જ બંને કિશોર તેજ પૂંજો હવામાં ઓગળી જાય તેવી ત્વરાથી ઉપડ્યા અને પહોંચ્યા પ્રભાસ ક્ષેત્રના સમુદ્રના તટ પર અને ગરજી ઉઠ્યા, એ રત્નાકર ધોબી જા, તારી સદૈવ વહેતી લહેરોને અટકાવી દે અન્યથા. અને સમુદ્ર સ્વયં અનેક રત્નોથી શોભતો, છતાં કૃષ્ણ બલરામ સામે તેજહીન દેખાતા દીન બનીને બે હાથ જોડીને ભગવાન ક્ષમસ્વ કહીને ઊભો રહ્યો. ધ્રુજતા અવાતે બોલ્યો, પ્રભુ મારો અપરાધ શું એ કહેશો મને? અને પછીનો વૃતાંત સાંભળવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.
1: અભી અલવિદા મત કહો.

કૃષ્ણ કહે છે, ગુરુ સાંદિપની અમારા ગુરુદેવ, એમનું એકમાત્ર સંતાન, એમનો પુત્ર તારા અગાધ જળમાં ડૂબાડી દીધો છે. લાવ એને અહીં સમક્ષ લઈ આવ, એને તરત જ અમારી સમક્ષ હાજર કર હે સમુદ્ર. બલરામ તો ભારોભાર ગુસ્સામાં હતા, પણ સમુદ્રનો ઉત્તર સાંભળવા તે થોભ્યા. ને સમુદ્રે અતિ નમ્રતાપૂર્વક કહ્યું, દેવ, હું કોઈ બાળકને એમ હરી ગયો નથી. હવે બલરામનો ગુસ્સો સીમા છોડી રહ્યો હતો. એમ, તું બાળકને વહાવી ગયો નથી? તો કોણ છે જેણે આ દુષ્કૃત્ય કર્યું હોય? જલ્દી બોલ, અથવા શિક્ષા સહન કરવા તૈયાર થઈ જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજીઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. એમ, તું બાળકને વહાવી ગયો નથી? તો કોણ છે જેણે આ દુષ્કૃત્ય કર્યું હોય? જલ્દી બોલ, અથવા શિક્ષા માટે સહન કરવા તૈયાર થઈ જા.

બલરામ આમ ઉત્ક્રાંતતાથી કહે છે, ના પ્રભુ, આપની શક્તિઓને હું જાણી ચૂક્યો છું, ક્ષમા કરો, મેં બાળકનું હરણ નથી કર્યું, તે સત્ય છે, પરંતુ કદાચ અંતર જલચર મારા જળમાં રહેતો પંચજન નામનો શંખરૂપધારી અસુર એને હરી ગયો હોય. સમુદ્રનું વાક્ય પૂરું થાય તે પહેલા તો કૃષ્ણ બલરામ જળમાં પ્રવેશી ચૂક્યા. પંચજનને પકડ્યો, હણ્યો, તેનું પેટ ચીરી નાખ્યું, પણ બાળક મળ્યો નહીં. તેના અંગમાંથી ઉત્પન્ન પાંચ જન્ય શંખ લઈને કદાચ આ બાળક યમસદનમાં હશે એવી ધારણાથી કૃષ્ણ અને બલરામ યમપુરી ગયા અને યમને આજ્ઞા કરી. ત્યાંથી ગુરુપુત્ર મેળવ્યો અને શીઘ્રાતિશીઘ્ર ગુરુ સાંદિપનીના આશ્રમ પહોંચી ગયા. ગુરુદેવ, માતાજી, અમે આપની કૃપાથી આપના પુત્રને આપની પાસે લઈ આવ્યા છીએ, કૃપયા અમારી આ ગુરુ દક્ષિણા સ્વીકારો. માતાજી ચોધાર આંસુએ બાળકને ભેટી પડ્યા અને સાંદિપની ભાવ વિવશ બોલી ઉઠ્યા, વત્સ, તમારા જેવા શિષ્ય હોય તે ગુરુને કઈ કામના શેષ રહે ખરી? તમારું જ્ઞાન, તમારી વિદ્યાઓ સદાય તમને તેજસ્વી. તમે સમાજ કલ્યાણ અર્થે અવતર્યા છો, તમારું અવતાર કાર્ય સફળ હો. તમાહ ભગવાનાશુ ગુરુપુત્ર પ્રદીયતામ યો અસાવિહ ત્વયા ગ્રસ્તો બાલકો મહત્તોર્મિણા ન ચાહાર્ષમહં દેવ દૈત્ય પંચજનો મહાન અંતર્જલચર કૃષ્ણ શંખરૂપે ધરો અસુર. શ્રીમદ ભાગવત પુરાણના આ શ્લોકમાં આખી વાર્તાનો અર્થ આપવામાં આવ્યો છે. આવા જ પ્રસંગોને આ પુસ્તકમાંથી માણતા રહીશું. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહો અવિરામ બાદ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલો પાલનપુર, તો તમે માણી રહ્યા છો સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને આરજે ઈઆરના સ્વરમાં. અને હવે આ પુસ્તકનું પ્રકરણ 4, જેનું નામ છે રાવણેશ્વર, આ નવી વાર્તાને હું આપને વહેંચી રહ્યો છું. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ આઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. વેદકાળથી આધુનિક સમય સુધીના અત્યંત વિસ્તૃત કાળખંડમાં પ્રભાસ ક્ષેત્ર અનેક પ્રેરક ઘટનાઓથી ભરેલું રહ્યું છે. પૌરાણિક કાળ તો કથાઓનો જ કાળ છે અને અગણિત કથાઓ પ્રભાસમાં ઉપલબ્ધ છે, જે સમયાંતરે આપણે જોતા રહેવાની છે. હવે ઐતિહાસિક કાળ તરફ આવવાનો હમણાં તો ઈરાદો છે, પણ નવરાત્રિ નજીકમાં હોવાથી લેખકે નવરાત્રિના પ્રસંગને અનુરૂપ વાર્તાનું આલેખન અહીં આ પ્રકરણમાં કર્યું છે. વર્તમાનમાં એટલે કે તે સમયમાં જ્યારે નવરાત્રિને અનુકૂળ વાર્તા મળે તો ઇષ્ટ ગણાય એવી એમની અપેક્ષા છે. નવરાત્રિ યાદ આવી એટલે અચૂક શિવશક્તિની સાથે ભગવાન રામ પણ યાદ આવે છે અને રામની સાથે રાવણ પણ. યોગાનુયોગ પ્રભાસ પાટણમાં રાવણેશ્વર નામે શિવ મંદિર હયાતી ધરાવે છે. પ્રભાસ પાટણમાં હોવા બાબતે અનેક મત મતાંતરો હોઈ શકે. હમણાં તો આપણે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડને જ અનુસરીએ. આ વાર્તા ઇન્દ્રાદી દેવતાઓના ધનભંડારના ભંડારી કુબેર ભંડારીનો સહોદર બ્રહ્માજીનો જ પ્રપૌત્ર પુલત્સ્ય કુળનો કુળદીપક ભગવાન શંકરનો પરમ ભક્ત શિવની સાક્ષાત અર્ચના આરાધનારો અને તે શિવ અર્ચનામાં પૂર્ણ એવા શિવના કૈલાસને પણ અદ્ધર કરી દેવાની ક્ષમતા ધરાવનારો રાવણ પોતાના પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ કૈલાસથી લંકા સુધીની યાત્રા સહજ ભાવે કરતો. શંકરનો આ પરમ ભક્ત રાવણ એક દિવસ પુષ્પકમાં બેસીને પ્રવાસે નીકળ્યો હતો. ક્ષિતિજોમાં સૂર્ય અને ચંદ્ર બંનેના સૌંદર્યનું પાન કરતો સંધ્યા ઉષાના રંગો સાથે પોતાની સ્વયંની તેજસ્વીતાને ભેળવી અલૌકિક આનંદમાં મગ્ન હતો. પણ આ શું, વાયુના વેગથી ચાલતું પુષ્પક વિમાન અચાનક અટકી કેમ ગયું? કેમ તેની ગતિ અચાનક થંભી ગઈ છે? અરે પ્રહસ્ત, આ વાયુયાન અહીં સ્થિર કેમ થઈ ગયું છે? શીઘ્રતાથી ચલાવો. પ્રહસ્ત ખરેખર ત્રસ્ત છે અને વાયુયાન કેમે કર્યું તસ્તું મસ્ત નથી થતું. પ્રભુ, કંઈક ઔચિંત્ય અચિંત્ય છે, અન્યથા પુષ્પક આમ થંભી ન જાય. ને રાવણ વિચારે ચડ્યો, શું હશે આ ભેદ ભરમ? તે માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રાવણનું વિમાન અટકી જાય છે અને રાવણ વિચારે ચડે છે, હું રાવણ, અગ્નિ, વરુણ, સૂર્ય, યમ વગેરે દેવોનો બધી જ પ્રાકૃતિક શક્તિઓનો સ્વામી અને બધી જ મને વશવર્તી છે, વાયુની ગતિનું નિયમન કે અગ્નિના પ્રવર્તનનું બળ મને સુસાધ્ય છે, તો અહીંયા શું છે જેણે મારા યાનની ગતિને અટકાવી છે? કંઈક તો પ્રભાવી તત્વ છે જ. પ્રહસ્ત, જાવ નીચે પૃથ્વી પર જાવ અને જોઈ આવો કોણે મારા યાનની ગતિને અટકાવી છે. જીદેવ, જીવી આજ્ઞા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના અંશોને, તેના પ્રકરણ નંબર 4ની વાર્તા રાવણેશ્વરને. જીદેવ, જીવી આજ્ઞા અને વાયુયાનમાંથી રાવણ પૃથ્વી તરફ ચારે દિશાઓમાં જોવા લાગ્યો. પૃથ્વી, આકાશ બંને અત્યંત પ્રકાશિત છે. એક તરફ સમુદ્રની લહેરો અનોખું દ્રશ્ય સર્જે છે અને સામે જ બે નદીઓ એકત્ર થઈ સમુદ્રને ભેટવા દોડી રહી છે અને નીચે પૃથ્વી પરથી અનેક સ્થાનોથી યજ્ઞનો ધુમાડો આકાશ તરફ આવી રહ્યો છે ને ધૂમ્ર આવે તે પહેલાં તેની સુગંધ પવિત્રતા ફેલાવી રહી છે. સહેજ કાનને સતેજ કરીએ તો ગંભીર વેદધ્વનિ સંભળાઈ રહ્યો છે. ભલે શબ્દો સ્પષ્ટ નથી પણ મંત્રોચ્ચારના ઉદાત્તા દિક્રમ

ચિત્તમાં શાંતિ પ્રેરે છે, સુષુપ્ત જ્ઞાનને તરંગિત કરી મૂકે છે, અત્યંત પવિત્ર સ્થાન છે એ તો સ્પષ્ટ, પણ મારા રાવણના યાનને સ્થગિત કરી દે એવી શક્તિ ધરાવનાર કોણ છે? પ્રહસ્ત કેમ હજુ પરત નથી આવ્યો? રાવણ આવું વિચારતો હતો ત્યાં પ્રહસ્ત દેખાયો. એના ચહેરા પર આનંદની ઉર્મીઓ છલકાતી દેખાતી હતી. આંખો વિસ્ફારિત અને હોઠ કંઈક બોલવા ફરકતા હોય તેમ ક્ષણાર્ધમાં તે રાવણને સન્મુખ થયો. દેવ વંદન. હા પ્રહસ્ત, જઈ આવ્યો પૃથ્વી પર? શું જોયું? કેમ આટલો પ્રસન્ન અને આટલો વિસ્મિત દેખાય છે? અને એ જોયું કે જે શક્તિએ લંકેશને વિમાનને ગતિહીન કરી નાખ્યું છે તે? શાંત થાવ પ્રભુ, પ્રહસ્ત બોલી રહ્યો. અદ્ભુત પ્રભુ, અદ્ભુત દ્રશ્ય મેં જોયું. મારા રોમ રોમ પુલકિત થઈ ઉઠ્યા છે. પણ શું વાત હશે તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

वेलकम बैक 90.4 FM इटली के अपना बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित रेडियो स्टेशन पर हूँ आरजे यार आप सौने संभळावी रह्यो छु सौम्य तेजस्वीनी पुस्तकना अंशोने जेनु प्रकरण चार रावणेश्वरनी वार्ताने जेना लेखक छे डॉक्टर गिरीशभाई ठाकर तेनो एटले के रावणनो प्रहस्त नीचे जईने आवे छे अने एकदम आश्चर्यजनक पण खुश पण होय छे એ જવાબ આપે છે લાગુ જ ને સ્વામી હું બહુ પ્રભાવિત લાગુ જ ને સ્વામી દેવોના દુર્લભ દ્રશ્યને મેં જોયું છે અલૌકિક શિવલિંગની અવર્ણનીય ભક્તિ અને જ્ઞાનપૂર્ણ સેવા મેં જોઈ ઠેક ઠેકાણે થતા નાના મોટા યજ્ઞો કાર્યો તો મેં નિહાળ્યા હતા ઘરે અને ઘરેથી ચારે દિશાઓમાં ઉડતા મંગલ વેદ ધ્વનિ મેં સાંભળ્યા હતા તમને મારે આ વૃત નિવેદિત કરવાની કોઈ જરૂરિયાત લાગતી જ નથી કારણ કે આપે પોતે જ આ એટલે કે આ દ્રશ્યને માણવું જોઈએ જો મને સભાનતા ન હોત તો કદીએ ત્યાંથી પાછા ફરવાનું મન જ ન થાત આપે પણ ઉપરથી સર્વગ્રાહી નજર તો કરી જ હશે સ્વામી કયું સ્થળ હશે આ આ પ્રશ્નનો જવાબ રાવણ શું આપે છે અથવા તો પ્રહસ્ત શું કહે છે તે માણવા તમારે મારી સાથે આવતા એપિસોડમાં જોડાવવું પડશે સમય થયો છે અલવિદા કહેવાનો તમારા પ્રતિભાવ અમને મોકલી આપો 90.4 MHz સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ એક્સ ફેસબુક યુટ્યુબ પર આ સાથે તમે અમારી મોબાઈલ એપ્લિકેશન જે તમે એન્ડ્રોઇડ ફોનમાંથી ગૂગલ પ્લે સ્ટોર આઈફોનમાંથી આઈટ્યુન્સ સ્ટોર પરથી ડાઉનલોડ કરો પ્રતિભાવ આપો તમારી ઈચ્છાઓ ફરમાઈશ અને જે યોગ્ય હશે તેનો પ્રતિભાવ આપવાની અમે પણ કોશિશ કરીશું તો ફરી મળીશું દોસ્તો અલવિદા મસ્ત રહો વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: કહે દું તુમે
2: હા
1: યા ચુપ રહું
2: ના
1: દિલ મે મેરે આજ ક્યા હૈ

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હા ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.